નમસ્કાર. 228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે મંગળવાર, અષાઢ દિનાંક 16, શક સંવત 1948 એટલે કે 7 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 અને 30 સેકન્ડ્સ થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ શરણાઈના મંગળ સ્વર સાથે.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: જગમલ બારોટના સ્વરમાં સાંભળીએ કાલિદાસની આ રચના.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: પ્રસ્તુત છે ધરમશ્રી રાજાનો કંઠ।

0: પંકજ તું દરિયો ખેડવા જાય છે તો આ નંબર ધ્યાનથી ગોખી લે 1093.
1: આ નંબર કોનો છે પપ્પા?
2: આ નંબર છે કોસ્ટલ હેલ્પલાઇન નો. દરિયામાં અજાણી બોટ, સીઝન વગર માછીમારી, ગેરકાયદેસર બાંધકામ અને શંકાસ્પદ વ્યક્તિને બોટ, ગુનેગારો, સ્મગલર કે અન્ય કોઈ હિલચાલ દેખાય તો તુરંત જ 1093 ડાયલ કરે. આ નંબર 24 કલાક ચાલુ હોય છે. તું ગમે ત્યારે આ નંબર પરથી મરીન પોલીસની મદદ મેળવી શકે છે. સમજો બેટા,
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસ્તુત છે સુમન કલ્યાણપુરના સ્વરમાં મીરાબાઈનું આ ભજન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, ગ્રીનહાઉસમાં રોગ નિયંત્રણ કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે ગ્રીનહાઉસમાં રોગ નિયંત્રણ. મિત્રો, ગ્રીનહાઉસ એ પદ્ધતિશીલ ખેતી માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે, જેમાં નિયંત્રિત વાતાવરણ હેઠળ વિવિધ પાકોને વધુ ગુણવત્તાવાળા અને વધુ ઉત્પાદન સાથે ઉગાડવામાં આવે છે. ગ્રીનહાઉસમાં બહારની તુલનાએ રોગોનું પ્રમાણ ઓછું હોય છે, તેમ છતાં જો યોગ્ય વ્યવસ્થાપન ન કરવામાં આવે તો રોગો ઝડપથી ફેલાઈ શકે છે. રોગ નિયંત્રણ એ ગ્રીનહાઉસ વ્યવસ્થાપનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના માટે ઘણી બધી રીતો અપનાવવામાં આવી છે. હવે મિત્રો, રોગ નિયંત્રણની જરૂરિયાત શું છે તેની વાત કરીએ તો ગ્રીનહાઉસમાં ઊંચા તાપમાન, વધુ ભેજ અને ઘન વાવેતર જેવી પરિસ્થિતિઓ ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ જેવા રોગકારકો માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. જો સમયસર ધ્યાન ન અપાય તો આખા પાકને નુકસાન થવાનું જોખમ હોય છે. તેથી સંક્રમણ પહેલાં અટકાવવું અને સંક્રમણ થવામાં આવે તો તરત તેનું નિયંત્રણ કરવું જોઈએ. હવે તેના માટે સ્વચ્છતા અને જંતુ નિયંત્રણ વાતાવરણ ઊભું કરવું જોઈએ. ગ્રીનહાઉસની અંદર અને આસપાસ સફાઈ રાખવી સૌથી પહેલું પગલું છે. જૂના છોડના અવશેષો, સૂકી પાંદડીઓ અને રોગગ્રસ્ત પાંદડીઓને તરત દૂર કરવી જોઈએ. ટૂલ્સ ચોખ્ખા રાખવા, બધા કૃષિ સાધનો અને સાધન સામગ્રીને ચોખ્ખા રાખવાથી રોગ ફેલાવાનો જોખમ ઓછું રહે છે.

0: ઘણા રોગકારક જીવાત દ્વારા ફેલાય છે, જેમ કે સફેદ માખીથી વાયરસ ફેલાય છે, જેથી જીવાત નિયંત્રણ પણ રોગ નિયંત્રણ માટે જરૂરી છે. હવે વિશિષ્ટ રોગો અને તેના નિયંત્રણની વાત કરીએ તો તેમાં આવે છે ફૂગજન્ય રોગો, દાખલા તરીકે પાવડરી મિલ્ડ્યુ, ડાઉની મિલ્ડ્યુ, રૂટ રોટ. હવે એના નિયંત્રણ માટે ફૂગનાશકો જેમ કે કાર્બેન્ડાઝિમ મેન્કોઝેબનો છંટકાવ કરવો, ઓછી ભેજ રહે તેવું વાતાવરણ ઊભું કરવું, વેન્ટિલેશન યોગ્ય રાખવું. હવે આવી જ રીતે બેક્ટેરિયલ રોગો પણ થાય છે, દાખલા તરીકે બેક્ટેરિયલ બ્લાઇટ. હવે આ બેક્ટેરિયલ બ્લાઇટના નિયંત્રણ માટે પાણીના છંટકાવ ટાળવા, બીજ ઉપચાર કરવો અને રોગગ્રસ્ત છોડને કાઢી નાખવા. મિત્રો, અહીં આપણે ગ્રીનહાઉસમાં જે રોગ થાય છે તેની વાત કરીએ છીએ, ફરી મિત્રોને યાદ અપાવીએ. હવે આવો જ બીજું થાય છે વાયરસજન્ય રોગો, દાખલા તરીકે લીફ કર્લ વાયરસ. હવે આના નિયંત્રણ માટે શું કરવું? તો રોગગ્રસ્ત છોડ દૂર કરવા, વાયરસ વહન કરનાર જીવાત જેમ કે સફેદ માખી પર નિયંત્રણ રેસિસ્ટન્ટ જાતો વાપરવી. હવે વાતાવરણનું નિયંત્રણ પણ ગ્રીનહાઉસમાં રોગ નિયંત્રણ માટે ખૂબ જ મહત્ત્વનું છે. વાતાવરણના નિયંત્રણ માટે ભેજ નિયંત્રણ ખૂબ જરૂરી છે. ગ્રીનહાઉસમાં ભેજ ફૂગના રોગોને વધારશે, તેથી વેન્ટિલેશન અને ડિયુમિડિફાયર ઉપયોગી બની શકે છે. તાપમાન નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે. કેટલાક રોગો ઠંડકમાં વધુ થવામાં આવે છે, જ્યારે ઉષ્ણતામાન યોગ્ય તાપમાન જાળવીને રોગોની વૃદ્ધિને અટકાવી શકાય છે. હવાના પ્રવાહથી પણ નિયંત્રણ લાવી શકાય. સ્વચ્છ અને ચાલતી હવા થકી ગ્રીનહાઉસમાં તાજગી રહે છે અને રોગકારકોનો થવાનો દર ઘટે છે. જીવાત વિનાશક છોડ અને બીટી એજન્ટ્સ આ કઈ રીતે નિયંત્રણ કરે? તો જીવનચક્રમાં અવરોધ લાવવા માટે જીવાતો માટે આકર્ષક છોડ બાજુમાં ઉગાડવામાં આવે છે, જેને ટ્રેપ ક્રોપ કહેવાય છે. હવે જૈવિક નિયંત્રણની પદ્ધતિની વાત કરીએ તો ટ્રાયકોડર્મા ફૂગજન્ય રોગો માટે ટ્રાયકોડર્મા જેવા સૂક્ષ્મજીવો ઉપયોગી છે. ઝાડોની જમીનમાં રહેલા રોગકારક પર નિયંત્રણ માટે પિસિલોમાયસિસ ઉપયોગી છે. નીમ આધારિત ઉત્પન્નો પણ ઉપયોગી છે અને ગ્રીનહાઉસમાં નિયમિત નિરીક્ષણ થકી રોગની શરૂઆત તાત્કાલિક ઓળખી શકાય છે અને પાંદડીઓના રંગમાં ફેરફાર, લેસા, પાનનું વળાવવું, થાંભલાનું કાળું પડવું વગેરે લક્ષણો જોતાં તરત કાર્યવાહી કરવી જોઈએ. જો મિત્રો આ રીતે ગ્રીનહાઉસમાં ઝીણી નજરથી ધ્યાન રાખવામાં આવશે તો ગ્રીનહાઉસમાં યોગ્ય નિયંત્રણ રોગનું થઈ શકશે.
1: સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, કલાકાર પંડિત રાજન સાજન મિશ્રા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. આજે સવારના 6 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 9 ઇંચ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે. 6-7 ઇંચ જેટલો વરસાદ કામરેજ, પારડી, ઉમરગામ, ઘોઘા અને નાના પૂંડામાં પડ્યો છે. સૌથી ઓછો વરસાદ અમીરગઢ, ઈડર, આણંદ અને સુત્રાપાડામાં નોંધાયો છે. કચ્છના રાપર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા. રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી પડતા એક ઝાડ ધરાશાયી થયું અને વીજપોલ તૂટી પડ્યો. ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભુજ, ગાંધીધામ, અંજાર, ખાવડામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા હેલ્પલાઇન નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
1: દર 3-3 કલાક કે અમને આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે. સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે. સાથે સાથે જયારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે. ત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી. કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો.
0: જામનગરમાં પહેલા વરસાદમાં જ પટણીવાડ વિસ્તારમાં આવેલ એક જૂની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઈ હતી. બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. બરવાળા, સારંગપુર, નાવડા, ગુંદા, બેલા, ખાંભડા, સેંધળી સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અમરેલીમાં ભારે વરસાદના પગલે 2ના મોત થયા છે. સાવરકુંડલાના ગિન્યા ગામમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દટાઈ જવાથી 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. ધારી વિસ્તારમાં ખોડિયા ડેમના દરવાજા ખોલ્યા પછી સરંભડા નદીમાં અચાનક આવેલા પૂરમાં વહી જવાથી અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું. રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નાના મોટા જળાશયો, ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે તો ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની 34 ફૂટની પૂર્ણ સપાટીએ 100% ભરાઈ જતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીના સોનગઢના ડોસવાડા વિયર ડેમની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લા ના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલ ડેમની ઉપરથી આશરે 1 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે. ડેમમાંથી હાલ 57.91 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમની સપાટી 310.69 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં આશરે 93,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમના જળસ્તરમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લાના જળાશયો, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને નાહવા અને તટ પર પહોંચીને સેલ્ફી કેમેરા, મોબાઈલથી શૂટિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું 29 ઓગસ્ટ સુધી અમલી રહેશે. મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે વસઈ રોડ, નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવાને અસર પડી છે, જેને કારણે સુરત વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે રદ કરવામાં આવી, જ્યારે વિરાર વરસાડ પેસેન્જર ટ્રેનને ઉમરગામ સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવી. જોધપુર બંદર, સૂર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર અટકાવવામાં આવી. જ્યારે આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હોવાનું જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું.
2: सभी प्रमुख स्टेशनों पर हमने लोगों को जानकारी के लिए हेल्प डेस्क भी स्थापित की है. स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं, जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है. तो उनको किसी भी प्रकार की असुविधा ना हो उसके लिए हमने फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं और एनजीओ की मदद से चाय, बिस्कुट, पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है कि हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं जहाँ पे हम अपनी जानकारी को ज्यादा से ज्यादा लोगों को प्रसारित कर रहे हैं।
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abidને ફોલો કરશો। મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે। આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી। અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા। આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા। ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી।
3: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું। હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા। અમે તંત્ર સાથે સંકલન કરીને બસના તકી આપણા

0: જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા. યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું.
1: દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટૂંકાવવામાં આવી હોવાનું મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું.
2: 16 ટ્રેનો કો અબ તક રદ કિયા ગયા હૈ, સાથ હી 15 ટ્રેનો કો શોર્ટ ટર્મિનેટ કિયા ગયા હૈ, 26 ટ્રેનો કા સમય રીશેડ્યુલ કિયા ગયા હૈ, 16 ટ્રેનો કો શોર્ટ ઓરિજિનેટ કિયા ગયા હૈ તથા 13 ટ્રેનો કો માર્ગ મે બદલાવ કિયા ગયા હૈ. યે સભી પરિવર્તન મૌસમ કી પરિસ્થિતિયો ઓર સુરક્ષિત સંચાલન કો ધ્યાન મે રખતે હુએ કિયે ગયે હૈ.
1: અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. 38ને ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારની અરજી અને 48 દોષિતોની સજા સામે કરાયેલી અપીલ અંગેનો આ ચુકાદો વડી અદાલત જાહેર કરશે. સાંભળીએ એક અહેવાલ.
3: જ્યારે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો પર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે, તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
1: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને સારંગપુર બ્રિજની નીચેથી 4 ગેરકાયદેસર હથિયારો સાથે ઉત્તરપ્રદેશના 3 લોકોની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
4: રથ યાત્રા કા તહેવાર આ રહા હૈ, ઉસકે સિલસિલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા અમદાવાદ શહેર મેં હર એરિયા મેં પેટ્રોલિંગ કી જા રહી હૈ. ક્રાઇમ બ્રાન્ચ કી એક ટીમ કો જો ઇન્ફોર્મેશન મિલી થી, ઉસ ઇન્ફોર્મેશન કે હિસાબ સે ઉન્હોને 3 યુવાઓ કો પકડા હૈ, જો તીનો બાહત તહેસીલ ઓર આગ્રા જિલે કે હૈ, ઓર તીનો કે પાસ સે કુછ 4 દેસી ઇલીગલ હથિયાર મિલે હૈ, પિસ્ટલ ઓર ઉનકે સાથ લાઇવ કાર્ટ્રિજ ઓર એક એડિશનલ મેગઝિન મિલા હૈ.
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામ ખાતે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 1-0 પાછળ છે. શ્રેણીની ચોથી મેચ બ્રિસ્ટલ અને 5મી મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ રચના સાંભળીએ સમૂહ સ્વરમાં.

0: આજે આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક કચ્છી મેવો ખારેક. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ.
1: કચ્છનું નામ લેતા જ સફેદ રણ, હસ્તકળા, સંસ્કૃતિ અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય આંખો સામે તરવરી ઉઠે. પરંતુ આ ધરતીની ઓળખ માત્ર એટલી જ નથી. કચ્છ કૃષિ અને બાગાયતી ક્ષેત્રે પણ અનેક વિશિષ્ટ ઉત્પાદનો માટે જાણીતું છે. તેમાં કચ્છી ખારેકનું સ્થાન અત્યંત આગવું છે. પોતાના અનોખા સ્વાદ, ઉચ્ચ ગુણવત્તા અને પૌષ્ટિક ગુણધર્મોને કારણે કચ્છી ખારેક આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ લોકપ્રિય બની છે. તે કચ્છની મહેનત, પરંપરા અને પ્રાકૃતિક સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે. કચ્છનું ગરમ અને શુષ્ક હવામાન ખારેકની ખેતી માટે અત્યંત અનુકૂળ હોવાથી અહીંની ખારેક સ્વાદમાં વધુ મીઠી, ગુદાદાર અને લાંબા સમય સુધી ટકી રહે તેવી બને છે. ખાસ કરીને માંડવી, મુંદ્રા, અબડાસા, લખપત, ભુજ અને આસપાસના વિસ્તારોમાં ખારેકની ખેતી સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો પરંપરાગત પાકોની સાથે ખારેકની ખેતી તરફ વળ્યા છે, જેના કારણે કચ્છી ખારેકનું ઉત્પાદન અને લોકપ્રિયતા બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. કચ્છી ખારેકનું સૌથી મોટું વૈશિષ્ટ્ય તેની કુદરતી મીઠાશ છે. તે સંપૂર્ણપણે કુદરતી ઉત્પાદન હોવાથી આરોગ્યપ્રેમી લોકો માટે ઉત્તમ વિકલ્પ ગણાય છે. ખારેકમાં કુદરતી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર અને વિવિધ પ્રકારના વિટામિન મળી આવે છે. આ પોષક તત્વો શરીરને ત્વરિત ઉર્જા આપે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, હાડકાને મજબૂત બનાવે છે અને પાચન ક્રિયાને પણ સુધારે છે. આયુર્વેદમાં પણ ખારેકનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખારેકમાંથી બનતી ખજૂર શિયાળાની ઋતુમાં દૂધ સાથે સેવન કરવાથી શરીરને શક્તિ અને ગરમી પ્રદાન કરે છે. બાળકોના વિકાસ, ગર્ભવતી મહિલાઓના પોષણ અને વૃદ્ધોના આરોગ્ય માટે પણ ખજૂર લાભદાયી માનવામાં આવે છે. કચ્છની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરામાં પણ ખારેકનું આગવું સ્થાન છે. લગ્ન પ્રસંગો કે ધાર્મિક વિધિઓ, તહેવારો અને શુભ પ્રસંગોએ ખારેકનો ઉપયોગ શુભતાના પ્રતીક તરીકે કરવામાં આવે છે. ભૌગોલિક વિશેષતા ધરાવતા કચ્છમાં બાગાયતી પાકો પૈકી કચ્છી મેવા તરીકે ઓળખાતી અને જીઆઈ ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે. દર વર્ષે કચ્છના અંદાજે 6,000 જેટલા ખેડૂતો આશરે 20,000 જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે. કચ્છમાં અંદાજિત 20 લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. કચ્છમાં દર વર્ષે અંદાજિત 2 લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી 2024માં જીઆઈ ટેગ મળ્યું છે. કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે, કાર્બ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં હોય છે. દેશમાં સૌપ્રથમ કચ્છમાં 425 વર્ષ પહેલા ખારેકની ખેતીની શરૂઆત થયેલી માનવામાં આવે છે. મુંદ્રા તાલુકાના દ્રબની ધરતી પર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન ખારેકની ખેતીમાં અગત્યનું માનવામાં આવે છે. વડીલો અને પૂર્વજોના 425 વર્ષ જૂના ખારેકની ખેતીના વારસાને આજે પણ ટકાવી રાખવામાં આવ્યું છે. જીઆઈ ટેગ મેળવનારી કચ્છની આ પ્રથમ ખેત પેદાશ જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે. મુંદ્રા તાલુકાના કંઠી વિસ્તારમાં ખારેકનું દેશના 70% જેટલું જબ્બર ઉત્પાદન થાય છે. કચ્છી ખારેક એ માત્ર એક ખાદ્ય પદાર્થ નથી, તે કચ્છની ધરતીની મીઠાશ, ખેડૂતોની મહેનત અને પરંપરાગત જ્ઞાનનું જીવંત પ્રતીક છે. સ્વાસ્થ્ય, સ્વાદ અને સમૃદ્ધિનો સુંદર સમન્વય ધરાવતી આ ખારેક કચ્છની આગવી ઓળખને વિશ્વભરમાં વધુ ઉજ્જવળ બનાવે છે. કૃષિ સંસ્થાઓ, સરકાર, સહકારી મંડળીઓ અને ખાનગી ઉદ્યોગો મળીને ખારેકની ખેતી, પ્રોસેસિંગ અને નિકાસને વધુ પ્રોત્સાહન આપે તો કચ્છી ખારેક આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ મજબૂત બ્રાન્ડ બની શકે છે.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક કચ્છી મેવો ખારેક. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોના ભારત પ્રશાંત પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ જકાર્તા વિમાન મથક પર તેમનું સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમુદાય અને ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમાં પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના ચોથા પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર યોગ્યાકાર્તામાં પ્રમ્બાનંદ મંદિર સંકુલની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રી મોદી 8-10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની આલ્બનીઝ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. ત્રણ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં શ્રી મોદી 10 અને 11 જુલાઈ દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે. Thank you.

0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલ સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે. સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે. આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આભા આધાર કાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે. દરમિયાન જિલ્લામાં લાંબા સમયથી જેના આગમનની રાહ જોવાતી હતી એ વરસાદે ગઈકાલે તોફાની પવન સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પધરામણી કરી હતી. વાગડથી શરૂ થયેલો ઝાપટાનો દોર રાત સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળ્યો હતો. રાપરમાં 1 કલાકમાં 1.5 ઇંચ સાથે ભચાઉ, અંજાર તેમજ ભુજના સરહદી ગામડાઓમાં વરસાદે પોતાની હાજરી પુરાવી હતી. ભારે પવનથી કેટલીક જગ્યાએ પતરા અને હોર્ડિંગ્સ ઉડ્યા હતા, તો રાપરના બાલાસરીમાં ઝાડ પર વીજળી પડી હતી, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિવસભરના ઉકળાટ પછી સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી યથાવત રાખી છે. જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલ વિગતો અનુસાર ગઈકાલે રાપર તાલુકામાં સૌથી વધુ 43 મિલીમીટર, ગાંધીધામ તાલુકામાં 18 મિલીમીટર, ભચાઉમાં 11 મિલીમીટર, અંજારમાં 3 મિલીમીટર તેમજ ભુજ તાલુકામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે કચ્છથી મુંબઈનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. દૈનિક ભુજથી મુંબઈ જતી અને આવતી બંને ટ્રેનો ઉપર આ વરસાદની અસર જોવા મળી છે. એક ટ્રેનને આંશિક રદ કરાઈ છે, જ્યારે બીજી ટ્રેન કલાકો મોડી પડી હતી. ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે સુરત સહિતના અલગ અલગ સ્ટેશનો ઉપર રેલવે પ્રશાસન દ્વારા મુસાફરો માટે ચા નાસ્તા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુસાફરોને યોગ્ય માહિતી મળી રહે તે માટે હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા હતા. કચ્છથી મુંબઈ જતી સયાજી એક્સપ્રેસને સુરત સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી અને ત્યાંથી જ પરત ઉપાડવામાં આવી હતી, જ્યારે કચ્છ એક્સપ્રેસ દહાણુ રોડ રોકી દેવામાં આવી હતી અને ત્યાંથી ઉપાડવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી ટ્રેનો અમુક સ્થાનો સુધી રદ કરાઈ છે, તો પૂના ભુજ ટ્રેન અને ગાંધીધામ તિરુનેલવેલી રૂટ બદલાયા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3G T20 મેચ આજે ટેન્ટ બ્રિજ નોટિંગહામ ખાતે રમાશે. ભારતીય સમય મુજબ મેચ રાત્રે 10 વાગે શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમે બીજી T20 મેચમાં ભારતને 4 વિકેટે હરાવી 5 મેચોની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જૂન 2026માં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા તથા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થયેલ છે. જે ઉમેદવારોને ગુણ ચકાસણીની અરજી કરવી હોય તેમને બોર્ડની વેબસાઇટ ઉપર અરજી કરવા માટે જણાવાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર. મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. શ્રી મોદી ગઈકાલે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 3 દિવસની રાજ્ય મુલાકાતે જકાર્તા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રબોવોએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું.

અમારા ત્યાર પછીના તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાંના કેટલાક મુખ્ય કાર્યક્રમોમાં 12:02 ગુજરાતી ફિલ્મી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, આજે ભુજ કેન્દ્રની રજૂઆત, વિષય છે સ્વચ્છતાનો સાથ પ્રગતિનો હાથ, એ વિષય પર ઉષા ઠક્કરનો વાર્તાલાપ, કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી, 1:30 ફૌજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી.

બીજી સભામાં 5:45 કચ્છ જા વાવળ, 6:36 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. આજે ભુજ કેન્દ્રની રજૂઆત, વિષય છે હોકી. કાર્યક્રમ પ્રસ્તુતિ કેવિન સોની અને અમી કારિયા. 7:20 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો. બરાબર 8 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમો રિલે કરાશે. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે જોઈએ સ્થાનિક હવામાન. છેલ્લા 24 કલાક દરમિયાન ભુજનું મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

0: જે જીવન મેં પાંજા મારું કિતરે અભાવે મેં જા પસાર થઈને અભાવ કે સાવ સહજ રીતે ભાવ મેં કેડી તે પલટાઈ શકે તાને એનજી એટલે કવિતા જો શીર્ષક હે મજા જ કી ગોર હે મજા જી ગાલ કઈ સારે કમેલા બાઉ ચડાય જી મજા જ કી ગોર આય થંભલી ભરાય જી મજા જ કી ગોર આય જાદ તાજી કરાય જી મજા જ કી ગોર આય પૂનમ ક ચંદર પૂનમ ક બીજ જો ચંદર વતાય જી મજાજ કીક ઓર આય ફટલ બાજી કે સુધારી જી મજાજ કીક ઓર આય હામી ડેરાય જી મજાજ કીક ઓર આય રાજીપુ વેરાય જી મજાજ કીક ઓર આય છાય માની ખાય જી મજાજ કીક ઓર આય માયત્રે કે જાતર કરાય જી મજાજ કીક ઓર આય છાઈ પસરાય જી મજાજ કીક ઓર આય હારચી ને સામે વારે કે જીતાય જી મજાજ કીક ઓર આય અકોણે કે કુછાય જી મજાજ કીક ઓર આય અકોણે કે કુછાય જી મજાજ કીક ઓર આય ખુશ ખબર ફેલાય જી મજાજ કીક ઓર આય પાંત મે વૈ નિખારાય જી મજાજ કીક ઓર આય છેલે પિંડ કે સમજાય જી મજાજ કીક ઓર આય સારે કમેલા બાઉ ચડાય જી મજાજ કીક ઓર આય
1: ખરેખર બોરીસ મજા આચ્યો ઈ ગલા ભાઈ આજી રચનાઓ ખરેખર ઈ જે કે જોને કે દલ કે છુઈ વને એડી લાટ મજે જ હોયું તો ગુલાબ ભાઈ અહીં હેતરા વરે થી સાહિત્ય જે ક્ષેત્ર મે અગ્યા વધી રહ્યા આયો તો અજા જો કો નવોદિત અહીં જો કો પણ સાહિત્ય મે ખેડાડ કરલા માંગેતા કચ્છી મે કંજી કલમ કે ધાર કરલા કલમ જી ધાર કરલા માંગેતા તો ઈ મળે નવોદિત જો કો સાહિત્યકાર અહીં અની કે અજે કેડો સંદેશ સાહિત્ય જે બારે મે દનેલા માંગતા
0: સર્જન ઈ કુદરતી બક્ષીસ ચોયો પાંજા સદભાગ્ય ચોયો પાંજી સન્ની નજર ચોયો પાંજો વિસ્મય ચોયો જે સર્જન ઈ પાલક વડી ભગવાન જી કોઈ મહેરબાની ચોયો એટલે પાંગ્યા ચ્યાં જે સર્વ ભાષા સરસ્વતી કોઈ પણ ભાષા મેં લખણું કી પણ સર્જન કેણો ઈ વડી આનંદ જી ગાલ હે ચુકો નવોદિત બળી જ રીતે જેર જેર લખોંદા જેર કલમ ખણો તો તેર કલમ પૂછીતી જે કયો શબ્દ ઉતારણો અને હંમેશા પૂરી કાગર જો પડકાર બોરો ઓખો હોય તો એત્રી સારે મેં સારો વાંચન કરી જો ચુકો પણ વાંચન મળી મણી કે વાંચન કરી જો બાર દુનિયા સજી જો નેરી જો અને એન જો પાણ કોરો અર્થ ઘટન કયો તા ઈ અને ઓછે શબ્દે મેં કોરો લખી શકા જે ઈ ખાસ ન પાકે શીખે જેડી ચીજ હે અને મળી કહીએ તો એનજી નકલ કરી જી બદલી જરાક જરાક ઓરિજિનલ પાણ પેન્ટ અલગ થયો એડો કેણો ઈ ખાસ કરી જેડો આય
1: વાહ ખરેખર આજો સંદેશ પણ બોરોજ લાટો આકાશવાણી જે ભુજ કેન્દ્ર તે અહીં આયા અને આજે સાહિત્ય જી છાત્રા જી એડી લાટ મજે જી ગાલ કર્યા અને બદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આવા જો ગચ ગચ આભાર વ્યક્ત કરા
0: કૃપાબેન અહીં જન ઉત્સાહ છે એડા મજા જી ગાલ મંડ્યા અને એડો સંવાદ રચાણો તેલા આવ પણ ખાસ આભાર વ્યક્ત કયા તો અને તે આકાશવાણી થી અચ્છી ને પાંજી માં બોલી જી ગાલ કેણી અને મણી સેન જાત જો મેળાવો કેણો પણ ખરેખર તા મેળાવે જા માડું ઉટે જા માડું અહીં અને પણ એડી જીતે મેળાવા કઈધારો અને આજે એન સજે જો કોઈ કાર્યક્રમ હલી તો એમ કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરી અને હૃદયપૂર્વક આભાર મનિયા તો જય હિન્દ
2: હી કાર્યક્રમ આઈ આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું સોયાતે ગાલબોલ કરીને ધલવા પાંજા

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીતસુધા. કાર્યક્રમની શરૂઆત કરીએ કાજલ છાયાના સ્વરથી. શબ્દરચના સુરેશ દલાલ.

0: પંકજ તું દરિયો ખેડવા જાય છે તો આ નંબર ધ્યાનથી ગોખી લે 1093.
1: આ નંબર કોનો છે પપ્પા?
2: આ નંબર છે કોસ્ટલ હેલ્પલાઇન નો. દરિયામાં અજાણી બોટ, સીઝન વગર માછીમારી, ગેરકાયદેસર બાંધકામ અને શંકાસ્પદ વ્યક્તિને બોટ, ગુનેગારો, સ્મગલર કે અન્ય કોઈ હિલચાલ દેખાય તો તુરંત જ 1093 ડાયલ કરે. આ નંબર 24 કલાક ચાલુ હોય છે. તું ગમે ત્યારે આ નંબર પરથી મરીન પોલીસની મદદ મેળવી શકે છે. સમજો બેટા,
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: કાર્યક્રમના અંતમાં સાંભળીએ ભાસ્કર ભટ્ટની આ રચના, જેને સ્વરબદ્ધ કરી છે રીમા ખત્રીએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT.

વરસાદ વરસતા રેલવે વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી તો કેટલીક ટૂંકાવવામાં આવી. ધોરડોના સફેદ રણમાં ઉજવાતા રણોત્સવનો 1 નવેમ્બરથી પ્રારંભ થશે. પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવના આયોજનની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી. કચ્છમાં 121 નવા રેવેન્યુ તલાટીની નિમણૂક બાદ 70ની વહીવટી તાલીમ શરૂ કરાઈ. વાગડથી શરૂ થયેલો ઝાપટાનો દોર રાત સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળ્યો. રાપરમાં 1 કલાકમાં 1.5 ઇંચ સાથે ભચાઉ, અંજાર તેમજ ભુજના સરહદી ગામડાઓમાં વરસાદે પોતાની હાજરી પુરાવી. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે.

राम नाम योग राजा नू

વામન થઈને જા રે બલિ રાજા ને છેતર્યો ત્યારે વગર વિચાર્યા

वालो पगला

लाज रे लुटाते जा रहे अभिमनी गदा ने भाली डांग जोख माणी नो

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: ફિલ્મ યહૂદીનું આ ગીત સાંભળીએ મુકેશના કંઠે.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં સાંભળીએ ફિલ્મ મધુમતીનું આ ગીત.

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे बीज टावर अने बीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: મુકેશના સ્વરમાં સાંભળીએ ફિલ્મ અંદાઝનું આ ગીત.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: વસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજનમાં અભિનેતા દિલીપ કુમારની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. હવે પછીના ગીતો સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: લાગા ગોરી ગુજરિયા સે નેહા હમાર, હોય ગવા સારા ચોપટ મોરા રોજગાર.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हितना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे बीज टावर अने बीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: ફિલ્મ ગંગા જમનાનું આ ગીત સાંભળ્યા બાદ મોહમ્મદ રફીના જ કંઠે સાંભળીએ ફિલ્મ દિલ દિયા દર્દ લેયાનું આ ગીત।

કાર્યક્રમ મનોરંજનમાં આપ સાંભળી રહ્યા હતા અભિનેતા દિલીપ કુમારની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ રોમતભાઈ ઇબ્રાહીમના સ્વરથી.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: રોમતબાઈના સ્વરમાં આ લોકગીત સાંભળ્યા બાદ હવે પ્રસ્તુત છે સકીનાબાઈનો કંઠ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમનું અંતિમ લોકગીત શરીફાબાઈના સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ લોકસંગીત, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અમારા હવે પછીના તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: आकाशवाणी
1: आपकी पसंद आपका अंदाज।
2: हेलो हेलो दिल दिल से कनेक्ट करना, येलो येलो ये बातें डायरेक्ट करना।
1: फोन इन कार्यक्रम। हेलो हेलो
3: હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપ સૌ શ્રોતા મિત્રોનું ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં. હું છું આપની રેડિયો સખી હિના મોદી. આવો સાંભળીએ પહેલો ફોન કોનો છે. હેલો હેલો નમસ્કાર.
4: હેલો
3: હાંજી,
4: ખત્રી કોલોની કચ્છ નવા અંજારથી જઈને વાત કરું છું. અબ્દુલ કાદર
3: બોલો. અબ્દુલભાઈ,
4: મારે આજે લતા મંગેશકરના અવાજમાં કોઈ પણ ગીત સાંભળવું છે અથવા તો લતા મંગેશકર કે કોઈ યુગલ કલાકાર સાથે ગાયું હોય તો પણ ચાલશે, બરાબર ને? તો આજના કાર્યક્રમમાં મારી પસંદગીને ન્યાય આપવા વિનંતી, બરાબર?
3: લતાજીએ તો ખૂબ ગીતો ગાયા છે, ખૂબ ગીતો ગાયા છે.
4: હા, લતાજી ઘણા બધા ગુજરાતી
3: એટલે અખૂટ છે, ખજાનો છે, ખજાનો છે લતાજી,
4: ખજાનો છે. હા, બીજો આપણે આમાં પણ ગીત ગાયું છે ને, કસુંડી નો રંગ ગુજરાતીમાં. આમ ગુજરાતી મતલબ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મી ગીતોમાં પણ ઘણા બધા ગીતો ગાયા છે અને ફિલ્મી રચનાઓ પણ ગાય છે. તે વરસાદ અમદાવાદમાં,
3: અમદાવાદમાં વરસાદ જોઈએ એવો નથી, પણ તમારે કચ્છમાં કેવો વરસાદ?
4: અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી એવું છે. આપણે મહારાષ્ટ્રમાં તો ઘણો જ છે વરસાદ. ના, કચ્છમાં શાંતિ છે. ના, એવો સામાન્ય એવો ઝાપટો, ન જેવો ઝાપટો આવ્યો તો ત્રણ ચાર દિવસ પહેલા, પછી કઈ નથી. જેમ ઘેરાયેલું છે પણ વરસાદ નથી, એમ ગરમી
3: વલસાડ બાજુ, સૌરાષ્ટ્ર બાજુ, દક્ષિણ ગુજરાત તો આખું પાણી પાણી છે. માંગરોળ, જુનાગઢ ખૂબ જ જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ છે.
4: જ્યાં વરસાદ પડે ત્યાં સારું જ છે, બરાબર ને?
3: એટલે આમાં કેવું છે અબ્દુલભાઈ કે પોકેટ સિસ્ટમ થઈ ગઈ છે કે કોઈ એક જગ્યાએ અઢળક વરસાદ પડી જાય છે અને કોઈ જગ્યાએ બિલકુલ વરસાદ નથી હોતો. એટલે આ બધી એક અલનીનોની અસર જ છે ને?
4: હા, અલનીનોની અસર છે, સાચી વાત છે. અલનીનોની જે અત્યારે આપણે જાહેરાત વાંચતા હતા ને અખબારોમાં, રેડિયોમાં, એના લીધે વરસાદ નો આ વખતે કઈ નક્કી નથી. પડશે તો પડશે, નહીં પડે તો નહીં પડે. એવું
3: એટલે ક્યાંક લીલો દુકાળે પડે ને ક્યાંક સુકો પણ પડે, એવું પણ બને.
4: હા, એ તો છે.
3: અને અમુક સિસ્ટમ એટલી બધી સક્રિય થાય કે ત્યાં પુષ્કળ વરસાદ હોય.
4: ના ના, બરાબર છે.
3: સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો નમસ્કાર.
1: હેલો આકાશવાણી.
0: જી બોલો.
1: હા મેડમ, હું સાબરમતી થી બોલું છું. વિવેકભાઈ
0: બોલો. વિવેકભાઈ,
1: પથ્થર કે સનમ નું ટાઇટલ સોંગ સાંભળવું.
0: સંભળાવીએ. શું કરો વિવેકભાઈ?
1: હા, હું રિટાયર પર્સન છું.
0: બાકી પ્રવૃત્તિમાં શું કરો?
1: બાકી પ્રવૃત્તિમાં તો બસ ઘરે પેપર વાંચી અને તમારા પ્રોગ્રામો જોઈએ.
0: સાંભળો છો? વિવિધ ભારતીમાં બીજા કયા કયા પ્રોગ્રામ્સ ગમે છે?
1: સખી સહેલી છે, પછી સેહતનામા છે, સાંજે પછી પેલું હવા મેલ આવે ને એ હું ખાસ જોઉં છું.
0: 8 વાગે જે આવે છે રાત્રે, વર્ષોથી આવે છે.
1: હા,
0: એટલે અલગ અલગ ટોપિક ઉપર એ પ્રોગ્રામ આવે છે, તો એ તમને ખૂબ ગમતો હશે. નાટિકા આવે છે, તો વિવેકભાઈ સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર, હલો હલો.
1: હું જસકો તાલુકા અમદાવાદ જિલ્લાના વિત્યા ગામથી વાત કરું છું. મારું નામ સુરેશભાઈ છે. તમારું નામ હિનાબેન વાત કરો છો?
0: હા. સુરેશભાઈ શું કરો છો દસકોઈમાં?
1: અત્યારે મોબાઈલની દુકાન છે. હું બ્લાઇન્ડ માણસ છું, મને દેખાતું નથી. મને તમારો અવાજ બહુ સુંદર લાગે છે, સારો લાગે છે.
0: ખૂબ આભાર, થેન્ક યુ.
1: અને તમારા કાર્યક્રમો નિયમિત શ્રોતા મિત્રો બધા જ સાંભળું છું. હું તમારો જૂના નવા શ્રોતા મિત્રો એટલે છેલ્લા 25 વર્ષથી હું રેડિયો સાંભળું છું. 25-26 વર્ષ.
0: તો સુરેશભાઈ, તમે મોબાઈલની દુકાનમાં કામ કરો છો તો તમને દેખાતું ઓછું છે કે બિલકુલ કદાચ દેખાતું ન હોય, તો તમે એને કેવી ફીચર્સ?
1: બિલકુલ નથી દેખાતું એટલે મોબાઈલ એટલે બીજા મારા ભાઈ હોય ને.
0: હા હા. તો તમે ત્યાં પ્રવૃત્તિ શું કરો છો મોબાઈલની દુકાનમાં?
1: પ્રવૃત્તિ તો હું કઈ નઈ, મારે દર મહિને પેન્શન મેડમ મળે છે, 1000 રૂપિયા મળે છે.
0: તો દુકાનમાં ખાલી બેસો છો કે નાનું મોટું કઈ ત્યાં પણ કામ કરો છો?
1: જે ચાર્જર હોય એવું બધું મારે આપવાનું, મોબાઈલ રિપેર તો ભાઈ કરે.
0: પછી તમને ખબર પડી જાય કે કયા મોબાઈલ નું કયું ચાર્જર ક્યાં પડ્યું છે, શું છે?
1: બિલકુલ મને ખબર પડી જાય, કેમ કે મારે પ્રેક્ટિસ માટે ભગવાનની દુઆ તરફથી, અને મને એટલી બધી બુદ્ધિ છે કે મને બધામાં ખબર પડે, પૈસામાં ખબર પડે, નોટોમાં ખબર પડે, બધામાં મને ખબર પડે.
0: એ તમે જાણી શકો છો કે કઈ નોટ આવી છે પૈસાની?
1: એટલે 500 ની હોય, 100 ની હોય, 200 ની હોય એટલે ખબર પડી જ જાય.
0: ક્યાં બાત હે, બહુ સરસ કહેવાય.
1: ખાલી મોબાઈલ માં બધી ખબર છે બેન, ના બેન, પણ આ તો ખાલી મોબાઈલ રિપેરિંગ જ નહીં કરતા ફાવતું મને, બીજી તો બધી ખબર પડે મને.
0: અરે વાહ, બહુ સારું કહેવાય. તો તમે બ્રેલ લિપિ કે એવું કઈ ભણેલા છો?
1: આપણે પેલું જે મણકાવાળું આવે એ તો ભણેલો છું. હા, એ તો મને ભણાયેલું છે મેડમ બેને, મને લગભગ 8 ધોરણ હું ભણેલો છે બધું. એમ તો અભ્યાસ કરેલું છે મેં 8 ધોરણ સુધી. મોબાઈલ મારા જાતે, હું તમારો નંબર હોય ને તો તમારો નંબર હું જાતે લગાવ, મને બધી ખબર પડે.
0: મોબાઈલ માંથી જાતે લગાવો છો?
1: અત્યારે તમે જાતે જ ફોન લગાવે ને, મારું મગજ એકદમ દિમાગ વાળું છે અને કોમ્પ્યુટર જેવું છે.
0: બસ ભગવાન કરે કે આવું ના આવું તમે જિંદગીમાં તમારું દિમાગ સરસ ચાલતું પણ રહે અને કોમ્પ્યુટર નોન સ્ટોપ ચાલે તમારી લાઈફમાં.
1: મારે ગીત સાંભળવું છે પેલું, આપણે બોર્ડર પિક્ચર નું આવે છે, સંદેશે આતે હૈ હમે તડપાતે હૈ, એ ગીતની ફરમાઈશ મારે કર્યું છે. એ ગીત મારું જરૂરથી સંભળાવી દેજો.
0: જરૂર સંભળાવીએ, તમારી પસંદગીનું આ ગીત સાંભળો.

0: હેલો હેલો નમસ્કાર
1: હેલો નમસ્કાર હેલો હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ માંથી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
0: બોલો કનુભાઈ.
1: અને અત્યારે તો વરસાદ હવે પડી ગયો છે એટલે થોડી ઠંડક થઈ ગઈ.
0: વરસાદ પડે સૌને ગમે, ખેડૂતો રાહ જોઈને બેઠા હોય વરસાદની, ઘરમાં લોકો પણ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે વરસાદ આવે, બાળકો પણ રાહ જોઈને બેઠા હોય કે વરસાદ આવે અને એ ધીંગા મસ્તીને બહાર રોડ ઉપર દોડી જાય ને વરસાદમાં નહાય ને છબછબિયા કરે ને એ વર્ષોથી આ પરંપરા ચાલુ જ છે કે વરસાદની રાહ જોતા જ હોય. પશુ પક્ષી માણસો બધા જ વરસાદની રાહ જોતા હોય અને જ્યારે મેહુલો વરસે, મેહુલો ગરજે ત્યારથી
1: આનંદ આવે,
0: આનંદ આનંદ થઈ જાય.
1: હા
0: જી.
1: મારે હવે એક મેડમ છે ને, મારે મારી ભાણી છે, એનું નામ કોમલ છે. ભાણો આવે છે ને એટલે એની ખુશીમાં એક મારે ગીત સાંભળવું છે મેડમ. ફિલ્મ નું નામ છે આદમી ખીલો ના. રાત ઢલતી નથી પત્તા ખીલતા નહીં મેરા મુન્ના બડા બડા સલોના હૈ. આ ગીત મારે મેડમ સાંભળવું.
0: જરૂર સંભળાવીએ.

0: नमस्कार, हेलो।
1: हेलो, नमस्कार।
0: हाँ जी बोलो।
1: जी हूँ मनोज ठाकुर, बात करूँ छू, तालुको गाम वावखरा गाम मोरवाड़ा।
0: बोलो
1: કેમ છો બેન?
0: એકદમ મજામાં.
1: ના બેન, તમે પછી મારો ફોન લાગ્યો છે. કેવો છે વરસાદ? અંદાજ વરસાદ છે, અમારે હજુ નથી થયો.
0: વાવણી લાયક વરસાદ પણ નથી થયો?
1: ના, બિલકુલ નથી. અત્યારે અમુક જગ્યાએ પડ્યો છે, પણ અમારા અહીંયા સોઈગામ તાલુકામાં તો છે જ નહીં.
0: બરાબર બરાબર. બોલો, કયું ગીત સાંભળવું છે?
1: આશા રાખીએ કે વરસાદ પણ આવે અને વરસાદ આધારિત ગીત સાંભળવું છે આજે. કિલોમીટર બાગી
0: સંભળાવીએ તમારી પસંદગીનું ગીત.
1: નામ લેવા માંગુ છું બેન, ઘરના સભ્યો છે રાજુભાઈ, પ્રિયાનસિંહ, વિવા, નયનસિંહ, એમાં જે અમારું આકાશવાણી ગ્રુપ છે એમાં છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, વિકે પરમાર ગાંધીનગર થી, જીગ્નેશભાઈ ખારવા છે, અલ્પાબેન અંજારથી છે, કલ્પાબેન ઉપાધ્યાય છે, આ બધા મિત્રો મેં નિયમિત આપવા કાર્યક્રમ.

0: હેલો હેલો નમસ્કાર.
1: હેલો હેલો.
0: હા જી.
1: હા, હું સરસપુર નિર્મળભાઈ ઈશ્વરભાઈ પટેલ બોલું.
0: બોલો ઈશ્વરભાઈ,
1: કેમ? મજામાં?
0: એકદમ મજામાં ઈશ્વરભાઈ.
1: આ ઘણા ટાઈમ પછી ફોન લગાવો તો લાગી ગયો, વચ્ચે લઈ ગયો તો લાગતો નતો.
0: બીજા શ્રોતાઓને પણ ચાન્સ આપે ને. શું કરો છો ઈશ્વરભાઈ?
1: હા, મારે તો પેલું ગાર્મેન્ટ નું ચાલે છે ને, મારે ગીત સાંભળવું હતું.
0: કયું?
1: આ પ્યાસા સાવન નું છે ને, મેઘા રે મેઘા.
0: જી,
1: ચાલુ થઈ ગયો છે. બે ત્રણ દિવસ થી અહિયાં ચાલુ છે અમદાવાદ માં. ગામડે બી સારો થઈ ગયો છે. ગામડે વાવણી વાવણી ક્લિયર થઈ ગઈ છે.
0: બરાબર છે. એટલે તમારું કોઈ ગામ છે ખરું?
1: હા, મારું ગામ છે ને, દેગામ ની આગળ છે, દેવકર ના મુવાડા ગામ છે મારું.
0: બરાબર. અને ત્યાં ખેતર છે તમારે?
1: હા, મારું ખેતર છે. અત્યારે ત્યાં હું ગામડે જ આવ્યો છું. મેં ફોન લગાવ્યો.
0: તો શું વાવ્યું છે?
1: હજુ તો વાવવાનું છે, મગફળી કરવાની છે. બે દિવસ પછી ચાલુ કરવાની છે.
0: બાકી મગફળી ઉપરાંત બીજું કઈ પાક લો છો? કઠોળ કે એવું કઈ?
1: હા, એ બી ચાલે, લઈએ છે ને.
0: અચ્છા.
1: કઠોળ માં મગ છે.
0: અમદાવાદ
1: માં રહીએ.

0: એટલે તમારી ખેતી વાળી છે તો ત્યાં આગળ આપી દઈએ. તો અત્યારે જો વરસાદ થયો હતો તમે ગામડે આવ્યા હતા, લાવો ચલો ટ્રાય કરીએ જો લાગી જાય તો.
1: વાતાવરણ તો ખુબ સરસ હશે અત્યારે.
0: વાતાવરણ સારું છે.
1: ચલો તમને સંભળાવીએ તમારી પસંદગીનું પ્યાસા સાવન ફિલ્મનું આ ગીત.

0: મિત્રો, આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે, અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10-11 વાગ્યા દરમિયાન અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 079-2754-2672, અને બીજો નંબર છે 079-2754-1942. આ નંબર પર ફોન કરો અને અમારી સાથે વાત કરો તો અમે સંભળાવીશું તમારી પસંદગીના ગીતો. તો મિત્રો, આપની રેડિયો સખી હિના મોદીને હવે આપો રજા. નમસ્કાર.
1: હેલો હેલો
0: હેલો, આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ.
2: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતેં ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
3: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર બપોરના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ આદનાન સામીને.

ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજથી ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીનો એક સુવર્ણ અધ્યાય શરૂ થશે. ઇન્ડોનેશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન બિન્તાંગ આદિપૂર્ણ ઓફ ઇન્ડોનેશિયા રિપબ્લિક એનાયત કર્યું. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારો વિનિમય થયું. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થનાર 2 દિવસીય બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કરશે. રાજસ્થાનના જયપુરમાં એક ટ્રક રેલિંગ સાથે અથડાતા 3 બાળકોના મોત અને 2 લોકો ઘાયલ. જમ્મુ કાશ્મીરના ડોડામાં અચાનક પૂર આવતા અનેક બાંધકામો અને વાહનોને નુકસાન. ભારે પૂરના લીધે સાવરકુંડલા અમરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે નુકસાન થતા વાહન વ્યવહાર બંધ. દાદરા અને નગર હવેલીમાં આભ ફાટ્યું. 2 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા દમણગંગા નદી 2 કાંઠે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ હાલતમાં. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદ ધવલ પટેલે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસતા રેલવે વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી તો કેટલીક ટૂંકાવવામાં આવી. આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી. ફૂટબોલમાં બેલ્જિયમે અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો 6ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. ચીનના હુઆંગગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

માધવ રામાનુજની રચના આપ સાંભળી રહ્યા હતા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. મિથાલી સિંઘ ભૂપિન્દરસિંહને સાંભળીએ. રચના છે તુષાર શુક્લની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, વસાણો. અજાણ્યા એપથી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
3: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
2: ધારાબેન, આપણે બહેનોને કહીએ કે આંખમાં એકાદ સપનું આજ 17 વાવીએ, કાલને અજવાળવી છે, કંઈક નક્કર વાવીએ.
3: હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, શક્યતાઓ પૂરતી છે, એક અવસર વાવીએ.
2: એમ ઘરડા ઘર તણો વિસ્તાર પણ અટકી શકે, બસ ઉછરતી પેઢીઓમાં ક્યાંક આદર વાવીએ.
3: એક સાચા સ્મિતથી દુનિયા જીવાતી હોય છે, બોલ શાને આંસુઓ પીડા કે ઘડતર વાવીએ.
2: પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો, માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ.
3: વારસામાં જો કવિતા કેટલી સધ્ધર મળી, નવ કવિનો શબ્દ થઈ જઈએ ને નવતર વાવીએ.
2: ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ, એકમાંથી બસ અઢી થઈ જાય અક્ષર વાવીએ.
3: તો એવા અઢી અક્ષરનો આપણા વચ્ચેનો જીજ્ઞાબેન સંબંધ છે, પ્રેમનો. આપણા વચ્ચેનો અને સહિર કાર્યક્રમ સાંભળતી બહેનો વચ્ચેનો સંબંધ.
2: અને આ જે પ્રેમનો સંબંધ છે ને, અને બહેનો આ પ્રેમનો સંબંધ છે ને, એ એકદમ પારદર્શક છે.
3: કે જ્યાં અમે તમારી સાથે અને તમે અમારી સાથે લાગણીની પરસ્પર વહેંચણી કોઈ જાતના સંકોચ વિના કરો છો, અને એ જ તો સાચો સંબંધ કહેવાય.
2: અને જ્યારે આવા પ્રેમના સંબંધની વાત થતી હોય ને, ત્યારે કંઈક આવું ગણગણવાનું પણ મન થઈ જાય હો તારાબેન.

0: બહેનો, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ છે એવું કહેવાય છે. પણ ધારાબેન, આપણે એમ કહીએ તો કે જ્યાં નારી અને તેની આસપાસની સ્વચ્છતા હોય છે ને ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે.
1: હા હો જીજ્ઞાબેન, એકદમ સાચી વાત. આપણે ઘરની લક્ષ્મી કહેવાઈએ. સવારથી સાંજ સુધી આપણે ઘરને ચમકાવવા કેટલી મહેનત કરીએ છીએ. પણ આજે આપણે વાત એ કરવાની છે કે આ સ્વચ્છતા માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત ન રાખીએ અને એને આપણી એક આદત બનાવીએ.
0: જુઓ બહેનો, રસોડું છે ને એ આપણી ઔષધશાળા છે. જો ત્યાં આપણે સ્વચ્છતા રાખીશું ને તો હોસ્પિટલના ખર્ચમાંથી આપોઆપ બચી શકીશું.
1: અને આપણે એમ થાય કે રસોડું તો આપણું સ્વચ્છ જ હોય છે, પણ એમાં ઘણી બધી એવી નાની નાની બાબતો હોય છે કે જે આપણે ધ્યાનમાં લેવા જેવી હોય છે. એવી જ એક નાની બાબતની વાત કરીએ ને તો એ છે વાસણ ધોવાના આપણા સ્ક્રબર. દર અઠવાડિયે આપણે એને ખરેખર ગરમ પાણીમાં સાફ કરીને બદલવા જોઈએ. તમને એમ થાય કે સ્ક્રબરમાં શું હતું, પણ એ સ્ક્રબરમાં પણ થોડો થોડો એઠવાડ રહી જતો હોય ને એ અઠવાડિયે કે 10 દિવસે એમાંથી સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનું સર્જન કરે અને જે આપણા વાસણમાં એ લાગી શકે અને વાસણ દ્વારા આપણા શરીર સુધી પણ પહોંચી શકે.
0: એવી જ રીતે બહેનો, રસોડાના પ્લેટફોર્મ પર પણ એઠવાડ ન રહેવા દો. જો રસોડામાં પ્લેટફોર્મ છે ને એ મહત્વનો વિભાગ છે. જો ત્યાં કોઈક એઠવાડ હોય, ગંદકી હોય, તો ત્યાં નાના નાના સૂક્ષ્મ બેક્ટેરિયાઓ થતા હોય, જીવાત થતી હોય, તો જો એ પ્લેટફોર્મ ગંદુ હોય ને તો આ બધા બેક્ટેરિયા એના પર મારો કરે છે અને એનું ઘર બની જાય છે. એટલે સૌથી મહત્વની વાત કે રસોડાનું પ્લેટફોર્મ તમે એકદમ ચોખ્ખું રાખો.
1: કારણ કે આપણે આપણા ઘરના વાલા એવા સ્વજનોની દરેકની પ્રિય વસ્તુઓ બનાવવી હોય તો પ્લેટફોર્મ ઉપર જ બધી વસ્તુઓ બનાવી અને ત્યાં જ આપણે મૂકીએ પણ ખરા. એટલે કહેવાનો મતલબ કે જ્યાં આપણે આપણા શરીરમાં જે ખોરાક જાય છે એ મૂકવાની જગ્યા એ પ્લેટફોર્મ છે, એ અગત્યનો ભાગ છે. જો એ ચોખ્ખું ન હોય અને ત્યાં જીવાત ફરતી હોય તો એ રસોઈમાં પણ જવાની જ.
0: બહેનો, આપણે ઘણીવાર ઘર સાફ કરીને કચરો પણ શેરીમાં નાખી દઈએ છીએ. પણ જો બહેનો, જો શેરી ગંદી હોય તો ત્યાંથી માખી અને મચ્છર ઉડીને પાછા આપણા ઘરમાં જ આવવાના છે. એટલે આપણે મારું ઘર નહીં પણ મારું ગામ સ્વચ્છ હોય એવો અભિગમ રાખીએ. અને જો આપણે એવો અભિગમ રાખીશું ને તો જેમ મારું ઘર સ્વચ્છ રહેશે, મારો મહોલ્લો સ્વચ્છ રહેશે, મારું ગામ સ્વચ્છ રહેશે, તો આપોઆપ આપણું રાજ્ય અને રાષ્ટ્ર પણ સ્વચ્છ રહેશે.
1: અને એટલે જ કોઈએ કહ્યું છે ને કે ઘરનો ઉંબરો ત્યારે જ દીપે જ્યારે આંગણું સાફ હોય.
0: અને નારીની શોભા ત્યારે જ વધે જ્યારે સ્વચ્છતા એનો સ્વભાવ હોય.
1: અને આમે કચરો ડબ્બામાં નાખવું ને એ એક જાતનું મેનર પણ છે. આપણે મોટી મોટી મેનરની વાતો કરીએ પણ હાલતે ચાલતે ક્યાંય બારે પબ્લિક પ્લેસ ઉપર પણ જાહેર સ્થળોએ જતા હોઈએ ત્યારે નાસ્તાના પાઉચ હોય, પાણીના પાઉચ હોય, એ બધું આપણે હાલતા જઈએ અને રસ્તે ફેંકતા જઈએ છીએ, તો આ ટેવ પણ બહુ કહેવાતી નાનકડી છે પણ અસર ખૂબ મોટી છોડીને જાય છે.
0: તો બહેનો, આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ.
1: સ્વચ્છતાનો સાથ, પ્રગતિનો હાથ. અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ઉષા ઠક્કર.
2: નમસ્તે બહેનો, આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવો જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું છે. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે હાથ, પગ, આંખ, મન, નાક, નળી, વાળ, દાંત, ચામડી વગેરે અંગોની સફાઈ જરૂરી છે. આપણા કપડાં સ્વચ્છ અને શરીર સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય જેવા કે ઘર, મહોલ્લાની નિયમિત સફાઈ રાખવી જોઈએ. ઘર સુંદર હોય અને રાસ રસેલું હોય, પરંતુ જો તે ઘરને સ્વચ્છ રાખવામાં ન આવે તો જેવું જોઈએ તેવું સુંદર અને આકર્ષક દેખાતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ હોવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરો નાખવો નહીં. કચરામાં ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ દરેક જગ્યાએ રોગચાળો ફેલાય છે. આ રોગચાળો આપણને નુકસાન કરે છે. તે પહેલાં કચરો કચરા ટોપલીમાં નાખવાની આદત રાખી. આપણો દેશ ગામડાનો બનેલો છે. લોકોમાં કેળવણીનો અભાવ જોવા મળે છે અને પરિણામે ગંદકીનો પાર નથી હોતો. લોકોના ઘર આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે તેથી માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અને રોગના ભોગ બની જાય છે. શહેરોમાં અને ચાલીઓમાં અને પોળોમાં લગભગ દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈમાં જોડાઈ જતા. કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. નહીં તાલીમ સે શરૂ હોતી હૈ, આ છે બુનિયાદીનું શિક્ષણનું સૂત્ર. વળી શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. આ યજ્ઞ કાર્યમાં સૌ જોડાય અને બીજાને પણ પ્રેરિત કરીએ. સ્વચ્છતા એ મહાન અભિયાન. સ્વચ્છતા મેં દીજીએ અપના યોગદાન. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગ્રામ પંચાયતની શહેરોમાં શુદ્રાયની હોય છે. સાથે પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર એટલો જ જરૂરી છે. કરો ન કિસી કા ઇંતજાર, દેશ હૈ સબકા બઢાઓ. સ્વચ્છતા અભિયાન. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર 2014 સ્વચ્છતા અભિયાન અને જાહેર રસ્તામાં કચરો ફેંકો નહીં, થૂક થૂકદાનીમાં નાખવું, તળાવમાં કચરો ફેંકવો નહીં, પોતાના સંતાનોને નાનપણથી સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ, બાળકોને ડસ્ટબિનનો ઉપયોગ કરતા શીખવવો જોઈએ. અને આમ પણ આપણે આપણી ધરતી માતાને સ્વર્ગથી અધિક માનીએ છીએ ત્યારે એને ગંદકીથી મુક્ત કરવાની જવાબદારી આપણી જ છે. આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા સ્વચ્છના ગુણગાન ગાયા છે. એ એક જવાબદારી શેરી તરીકે આપણા માત્ર ઘરમાં જ નહીં પણ આપણા આજુબાજુ, આપણા ફળિયામાં, શહેરના જાહેર રસ્તાઓ, જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયત્ન કરી લોકોને સામેલ કરીએ. આપણે આપણા ઘરના બહારના વાતાવરણમાં સાથે શું લેવા દેવા, સ્વચ્છતાની બાબતમાં આ વિચાર બિલકુલ ખોટો છે. જેમ કે ચૂલામાં સળગતા લાકડાનો છેવટનો ભાગ પોતાને સળગ્યા વિના માને પણ તે સળગ્યા વગર રહેતો નથી. જેવું છે તમારા ઘરની બહાર પણ જો સ્વચ્છતા નહીં હોય તેની માઠી અસર તમારા આરોગ્ય પર ચોક્કસ થવાની. એટલે આપણે જ્યારે પણ કોઈ જાહેર સ્થળે જતા આવતા હોઈએ ત્યારે તેની સ્વચ્છતાનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવો જરૂરી છે. આપણે જોઈએ છીએ કે મોટે ભાગે જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ વગેરે ગંદકીથી ઉભરાતા હોય છે. ત્યાં સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે છે. આપણે એવું માની લઈએ છીએ કે જાહેર સ્થળોની જવાબદારી સરકારની પણ આપણી માન્યતા ખોટી છે. એ જવાબદાર નાગરિક તરીકે આપણે વર્તીએ તો આવા સ્થળોને સ્વચ્છ જરૂરી બનાવી શકાય છે. સવાલ છે સંકલ્પનો. એની શરૂઆત આપણાથી જ થવી જોઈએ. પોતે જ આપણા ચોકીદાર બનીએ. એ તો સ્વચ્છતા માટે બીજા તરફ જોવું નહીં પડે. આપણી માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું છે. એમના સ્વપ્નને ભારતવાસીઓએ સાકાર કરવાનું છે. એ એક ભારતવાસીનો ધર્મ શું છે, આપણી ફરજ શું છે તેનો વિચાર આપણા બધા એટલે કે નાના મોટાએ સૌએ કરવો જોઈએ. સ્વચ્છ રીતભાત આપણા આપણા સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા મેં રખીએ ધ્યાન, સ્વચ્છતા એ દેશ બનેગા મહાન. સ્કૂલ અને કોલેજમાં સ્વચ્છતા પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસોમાં એ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. કારણ કે આપણી જનસંખ્યા સ્વચ્છતાના અભાવમાં બીમારીના કારણે રોજ બરોજ પરેશાન થઈ રહી છે. એટલા માટે જ આપણે જીવન પ્રદાન કરવા માટે આપણે સૌએ સાથે મળીને સ્વચ્છતા તરફ પગલું માંડવું જોઈએ. સ્વચ્છતા આપણને માનસિક, શારીરિક અને સામૂહિક અને બૌદ્ધિક રીતથી સ્વસ્થ બનાવે છે. સામાન્ય રીતે આપણે સૌએ એક બાબતનો નજરે ચડી જશે કે આપણા મમ્મી દાદી પૂજા કરતા પહેલાં સ્નાન કરી સ્વચ્છ થઈ સ્વચ્છ કપડાં પહેરીને પછી ઘરમાં ઝાડુ પોતું કરીને પછી પૂજા કરવા બેસે છે, જેથી ભગવાન પણ રાજી રહે છે, જેથી આપણા ખરાબ વિચાર, ખરાબ ઈચ્છાનો નાશ થાય છે. કારણ કે તન પાવન તો મન પાવન. સ્વચ્છ અને આરોગ્ય વિશે આવી ગંભીર જાગૃતિ બહેનો રાખે તો ખરેખર ખૂબ જ સુંદર પરિણામો જોવા મળે. અને આમ પણ જો દેશને સમૃદ્ધિ બનાવશે તો તેમાં બહેનોનું મોટું યોગદાન પણ જરૂરી જ છે. જ્યાં બહેનો આગળ આવી છે ત્યાં દેશ પ્રગતિ જરૂરથી કરી શકશે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાન પત્રો જેવા માધ્યમો દ્વારા જેવા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે, સાથે સાથે સ્વચ્છતા જાળવવાના અંગે સામેલ કરવો જરૂરી બની જાય. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોક જાગૃતિ લાવી શકાય છે. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખીને જાગૃતિનું કામ કરી શકાય છે. સ્વચ્છતાનું ધ્યાન રાખશું તો આપણું ઘર, ગામ, શહેર, આપણું પર્યાવરણ તેમજ આપણો દેશ સ્વચ્છ બનશે. અને આપણે સ્વસ્થ રહીશું તો આવતી પેઢી સ્વચ્છ અને સદ્ધર બનશે અને એને કોઈ શંકાને સ્થાન નથી. આપણે ભારતીય થઈને ભારતને સ્વચ્છ રાખવા માટે શપથ લેવા જોઈએ કે ન તો આપણે ગંદકી ફેલાવશું કે ન તો કોઈને કરવા દેશું. આપણા જીવનમાં સાદગી, સંયમ, નીતિ અને ઉદ્યમની સાથે સાથે સ્વચ્છતાનો પણ સમાવેશ થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? સ્વચ્છતારૂપી દીવો અસ્વચ્છતારૂપી અંધકારને દૂર કરશે. આ શ્રદ્ધાને અપનાવી તેને આપણા જીવનમાં દ્રઢ કરીએ અને એ પ્રમાણે વર્તીશું તો આવતીકાલનો સૂરજ સ્વચ્છતાની એક નવી કલ્પનાને સાકાર કરવામાં સફળ બનશે. ચાલો આપણે સંકલ્પ કરીએ, આપણા ભારત દેશને સ્વચ્છ બનાવીએ એવો સંકલ્પ કરીએ કે આપણો ભારત દેશને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા માટે પૂરેપૂરું યોગદાન આપીએ. અહીં મને એક પંક્તિ યાદ આવે છે. સ્વચ્છતાને લઈ ચલો મંજિલ કિનારે, ખડો છે દેશ આખો થઈ પડખે તમારે.
0: તો બહેનો, હમણાં જ આપે માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો. સ્વચ્છતાનો સાથ, પ્રગતિનો હાથ,
1: અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા ઉષા ઠક્કર.
0: તો બહેનો, આપણે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરના નાના નાના પ્રસંગોમાં આપણે જેટલી મહેનત કરીએ છીએ ને, તો આ સ્વચ્છતા અભિયાનમાં પણ એક ઉત્સવની જેમ મહેનત કરીએ. જેમ તહેવારોમાં ઘરને સજાવીએ છીએ, સાફ કરીએ છીએ, તેવી જ રીતે આપણા મનને અને વાતાવરણને દરરોજ સાફ રાખીએ.
1: અને આમે બહેનો, સ્ત્રીઓ તો ઘરની મહારાણી કહેવાય. સવારે ઉઠીને પહેલું કામ શું કરે? સાવરણી પકડવાનું. અને આપણે ક્યારે વિચાર્યું છે કે આ સાવરણીમાં કેટલી શક્તિ છે? એ માત્ર આપણા ઘરની ધૂળ નથી સાફ કરતી, પણ આપણા પરિવારનું નસીબ અને સ્વાસ્થ્ય પણ સાફ રાખે છે. અને એટલે જ તો આપણા સંપ્રદાયમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કેમ કે સ્વચ્છતા રાખવી હોય તો એની શરૂઆત સાવરણીથી જ કરવી પડે.
0: એટલે બહેનો, આપણે જેમ દિવાળી આવે ને ત્યારે જ ઘર સાફ કરીએ, એના બદલે દરરોજ ઘરના ખૂણે ખૂણા સાફ કરીએ તો ઘર એકદમ ચોખ્ખું ચણક થઈ જશે. અને આવું ચોખ્ખું ઘર જોવું કોને ન ગમે? જો આપણે થોડું પણ ધ્યાન રાખીશું ને તો બીમારીના ખાટલા આપણા ઘરે ક્યારેય નહીં આવે.
1: અને આવી સરસ મજાની વાતો હજી પણ કરશું, પણ એ પહેલા થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.

0: આપણે બપોરથી ભેગા થયેલા હવારથી. તમારું નામ તો કયો?
1: આમ તો બધાય મન લાલો જ કે.
0: હે, એટલે મારું નામ લાલો હે.
2: પરેવા ઉડે જે દિશે મન રાતારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો નથી સર.

0: બહેનો, સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
1: પ્રેમથી વધીને ત્યાગ છે,
0: ધન દોલતથી વધીને માનવતા છે,
1: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કંઈ જ નથી.
0: તો આપણી વચ્ચેના આ સંબંધોને નિભાવવા માટે ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: આવતા મંગળવારે બરાબર બપોરે 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો ધારાબેન.

કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી રમણભાઈ પટેલની. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોએ સમજૂતી કરાર કર્યા હતા. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વધતા પરસ્પર વિશ્વાસથી સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ મજબૂત બન્યો છે. બંને દેશો સંરક્ષણ, આદાન પ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન, સહયોગ અને ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા છે.
1: भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है. हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं. अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं.
0: શ્રી મોદીએ કહ્યું કે ભાગીદારી વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીમાં આજથી એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
1: આજ હમને ડિફેન્સ એક્સચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ સહયોગ બઢાને પર સહમતિ બનાઈ. અબ હમ દોનો દેશો કે કોસ્ટગાર્ડ હિન્દ મહાસાગર મેં મેરીટાઇમ સેફ્ટી ઓર સિક્યુરિટી કે લીએ મિલકર કામ કરેંગે. દો કરીબી મેરીટાઇમ દેશ હોને કે નાતે હમને બ્લુ ઇકોનોમી, પોર્ટ ડેવલપમેન્ટ ઓર મેરીટાઇમ ટ્રેડ મેં આપસી સહયોગ બઢાને કા ભાઈ નિર્ણય લિયા હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના લોકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકસિત ઘઉંના બીજનો પુરવઠો ઇન્ડોનેશિયાની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશોની કંપનીઓ સ્ટેન્સેલ સ્ટીલ અને દુર્લભ પૃથ્વી ચુંબકમાં નવી ભાગીદારી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુપીઆઈ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની ચૂકવણી પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇસ્તાના મેરડેકામાં એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોએ ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કર્યા. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ મહેલ ઇસ્તાના મેરડેકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના ધ્વજ લહેરાવતા બાળકો દ્વારા તેમનું અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને ઐતિહાસિક મિત્રતાને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.
1: अपने मित्र प्रेसिडेंट प्रबोवो को उनका हृदय से आभार व्यक्त करता हूं और आज उनके आत्मीयता भरे निमंत्रण पर इंडोनेशिया की यात्रा करते हुए मुझे बहुत खुशी हो रही है. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का

0: सर्वोच्च सम्मान दिया गया है। ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है।
1: विदेश मंत्री डॉक्टर एस जयशंकरे कहूं कि प्रधानमंत्री नरेन्द्र मोदी ने बिंटांग आदिपूर्णा ऑफ द रिपब्लिक ऑफ इंडोनेशिया मेडल ऑफ ऑनर एनायत थवो ए बधा भारतीयों माटे खूब ज गर्वनी बात छे। सोशल मीडिया संदेश में डॉक्टर जयशंकरे कहूं कि आ एवोर्ड भारत की व्यापक व्यूहात्मक भागीदारी तेमज भारत आसियान संबंधों ने मजबूत बनावा माटेना प्रधानमंत्री मोदी सतत प्रयासों पुरावो छे। 1959 में स्थापित बिंटांग आदिपूर्णा ऑफ द रिपब्लिक ऑफ इंडोनेशिया ए व्यक्तिओं ने एनायत करवामां आवे छे, जेमणे इंडोनेशिया प्रजासत्ताक नी एकता सातत्य अने समृद्धि माटे उत्कृष्ट सेवा आपी छे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ airnews_abed ને ફોલો કરશો। ગુજરાતના અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે। આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા। બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી। ફાંસી પામેલા દોષિતોને ફાંસી આપવા હાઈકોર્ટની મંજૂરીની જરૂર હોય છે, જેથી રાજ્ય સરકારે વર્ષ 2022માં હાઈકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી, તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી। આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી। હાઈકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે। દોષિતોની અપીલ ફગાવી છે। ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે। 31 માર્ચ 2027 સુધીમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ વડી અદાલતે સરકારને જણાવ્યું છે। હાઈકોર્ટના હુકમ સામે દોષિતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે। અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે। આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા। કુલ 3,989 યાત્રાળુઓ બાલતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે। એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે। સમિતિએ પીઓકેના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે। પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો, ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે। વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે। ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં 6ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
2: रक्षा मंत्रालय ने बताया कि इसी स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है। इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है। मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है। महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है। यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है। यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है। अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत।
1: ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકાને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું। બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે। આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે। આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે કરેલી અપીલની સુનાવણી દરમિયાન વડી અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ વડી અદાલતે હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું.
1: ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી કારણ કે હજુ અપલોડ થયેલો. જે તોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે. એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વડી અદાલતના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા કહ્યું, ભોગ બનનારા લોકોને સરકાર દ્વારા ટૂંક સમયમાં આર્થિક સહાય ચૂકવાશે.
2: આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ. આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી, દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી.
0: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો. રેલવેના મુંબઈ મંડળમાં વરસાદી પાણી ભરાતા આજની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, સુરત મહુવા એક્સપ્રેસ, ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે ફરી વરસાદ થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે શહેરના ઘોઘા સર્કલ, લીંબડીઓમાં એક જર્જરિત ઇમારતનો એક ટુકડો ધરાશાયી થયો છે. તો ટાણા પાલીતાણા માર્ગ પર GSPL ગેસ ટર્મિનલની બાજુમાં માર્ગ પર ઝાડ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો.
3: છેલ્લા 2 દિવસથી અમરેલી, ભાવનગર અને જુનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવતા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વરસાદી પાણીની આવક શરૂ થતા માત્ર 1.5 દિવસમાં જ 23 ફૂટેથી 11 ફૂટ વધીને 34 ફૂટે ઓવરફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમ છેલ્લા 7 વર્ષે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. આજે 6 કલાકે ડેમના 40 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: અમરેલીમાં સાવરકુંડલાના ગિનિયા ગામમાં દિવાલ ધરાશાયી થતાં 1 અને ધારી વિસ્તારમાં ખોડિયાર બંધના દરવાજા ખોલ્યા પછી સરભંડા નદીમાં તણાઈ જવાથી 1 એમ કુલ 2 લોકોના મોત થયા છે. જ્યારે તાપીના વ્યારા, ટીચકપુરા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદના અહેવાલ છે. આ ઉપરાંત સોનગઢમાં ડોસવાડા, વિયર બંધ છલકાતા 17 જેટલા ગામને સાવચેત કરાયા. હાલ જિલ્લાના 26 જેટલા માર્ગ બંધ હાલતમાં છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં 3.25 ઇંચ, કદવાલમાં 2, નસવાડીમાં 1.5 ઇંચથી વધુ અને છોટાઉદેપુર તથા ક્વાંટ જિલ્લામાં, ક્વાંટ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

बढ़ रहा था। आ समाचार नो जीवन प्रसारण आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsoneair.gov.in/GU अने अमारा एक्स हैंडल AIR_news_ABID ने फॉलो करशो। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રાજેશ રાઠવા. ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ, વિકાસ કાર્યો અને પ્રેરણાદાયી વ્યક્તિત્વથી સમૃદ્ધ એવા છોટાઉદેપુર જિલ્લાને મળેલ પ્રાકૃતિક સૌંદર્ય કુદરતની અમૂલ્ય ભેટ છે. જ્યાં કુદરત મહેરબાન હોય ત્યાં હરિયાળી, પર્વતો, નદીઓ અને પ્રકૃતિના અદ્ભુત નજારાઓ જીવનને નવી ઉર્જા આપે છે. ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલો છોટાઉદેપુર જિલ્લો ચોમાસાની શરૂઆત સાથે જ હરિયાળીની ચાદર ઓઢીને મનમોહક બની ગયો છે. આ જિલ્લાની એક અનોખી વિશેષતા એ છે કે અહીં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આમ ત્રણેય રાજ્યોની સરહદો પવિત્ર નર્મદા નદીના કિનારે મળી આવે છે. નર્મદાના કાંઠે આવેલા હરિયાળા ડુંગરો, જંગલો, ધોધ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને સતત આકર્ષી રહ્યા છે. ક્વાંટ તાલુકાના હંફેશ્વરથી લઈને નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના સમગ્ર ડુંગરાળ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રમણીયતા ખીલી ઉઠી છે. ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે તેઓ ઉત્સાહભેર ખેતીકામમાં જોતરાયા છે. વરસાદ સાથે જિલ્લાના ખેતરોમાં ફરી એકવાર આશાની હરિયાળી લહેરાઈ છે અને લોકો સારા ચોમાસાની અપેક્ષા સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શરૂ કરાયેલ કલેક્ટર ઇન ક્લાસરૂમ અને વિશ્વાસ સંવાદ અભિયાન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. જિલ્લા કલેક્ટર દર અઠવાડિયે જિલ્લાના જુદા જુદા આદિવાસી વિસ્તારોની શાળાઓમાં જઈ દીકરીઓ સાથે ક્લાસરૂમમાં બેસીને મિત્રભાવથી સંવાદ કરે છે. તેઓ વિદ્યાર્થીઓના મનમાં રહેલો ભય દૂર કરે છે અને આત્મવિશ્વાસ જગાવે છે અને જીવનમાં મોટા સપના જોવાની પ્રેરણા આપે છે. જિલ્લામાં દીકરીઓનો શાળા છોડવાનો દર એક ગંભીર પડકાર હતો. આ પરિસ્થિતિ બદલવા માટે શરૂ કરાયેલી આ પહેલ આજે અનેક વિદ્યાર્થિનીઓના જીવનમાં અસકારાત્મક પરિવર્તન લાવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ચાલમલી નજીક રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ હવે પૂર્ણતાના આરે છે. આશરે 82 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આધુનિક ડેમ રાજ્યના જળસંચય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થવાનો છે. દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા વિશેષ રબર બ્લેડરની મદદથી ડેમની ઊંચાઈ જરૂરિયાત મુજબ વધારી અને ઘટાડી શકાશે. ભારે વરસાદ દરમિયાન બ્લેડરને નીચે ઉતારી દેવાશે, જ્યારે વરસાદ બાદ તેને ફરી ઊંચકીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. 220 મીટર લાંબા આ ડેમમાં 180 મીટરના ભાગમાં 3 વિશાળ રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવ્યા છે. માત્ર 30 મિનિટમાં બ્લેડરમાં હવા ભરી અથવા બહાર કાઢી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હાલ ડેમ કાર્યરત થતાં ચોમાસામાં વહી જતું પાણી સંગ્રહિત થશે, જેના કારણે પીવાના પાણી, સિંચાઈ અને ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા, પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. 5 દાયકાથી વધુ સમય સુધી જિલ્લાની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975માં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને હરાવી સમગ્ર રાજ્યનું ધ્યાન આકર્ષ્યું હતું. તેઓ રાજ્યના વનમંત્રી તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ બજાવી ચૂક્યા હતા. ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. તેમના નિધનથી છોટાઉદેપુર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આમ છોટાઉદેપુર જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય, શિક્ષણમાં નવી પહેલ, આધુનિક વિકાસ કાર્યો, ગૌરવવંતી સિદ્ધિઓ અને માનવ સેવાના અનેક પ્રેરણાદાયી પ્રસંગો સાથે છોટાઉદેપુર જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. વિભા દેસાઈને સાંભળીએ, સંગીત ક્ષેમુ દિવેટિયા.

game, the game, the game, the game.

રાજ બિહારી દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. તે પહેલા આપણે સાંભળ્યું ગાર્ગી વોરાના સ્વરમાં અમિત ઠક્કરમાં સંગીતબદ્ધ કરેલ ગીત. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપણે રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: free, open and inclusive Indo-Pacific and stressed the importance of ensuring freedom of navigation in the region. Prime Minister Modi also expressed gratitude after being conferred Indonesia's highest civilian honour, Bintang Adipurna of the Republic of Indonesia.
1: मैं इंडोनेशिया के लोगों के इस स्नेह को हृदय से नम्रता से स्वीकार करता हूं। ये सम्मान हम दोनों देशों की डेमोक्रेटिक वैल्यूज का है, साझी विरासत का है और दोनों देशों के मजबूत होते रिश्तों का है। मैं आप सभी साथियों का, प्रेसिडेंट प्रबोवो जी का, इंडोनेशिया की सरकार और यहाँ की जनता का हृदय से आभार व्यक्त करता हूँ।
0: Earlier, Prime Minister Modi held delegation-level talks with Indonesian President Prabowo Subianto in Jakarta to review the full spectrum of bilateral ties and provide fresh momentum to the comprehensive strategic partnership between the two countries. The two leaders also witnessed the exchange of memoranda of understanding aimed at enhancing collaboration in areas of mutual interest. Both leaders also agreed to set up a branch of IIM Bangalore in Jakarta. In Kerala, one person was killed, seven people were injured and seven others are missing after a deadly mudslide struck the construction site of the Wayanad Tunnel Road project at Kallade near Meppadi in Wayanad district today. The Kerala State Disaster Management Authority said the collapse occurred when debris accumulated during excavation from the Wayanad Kallade Tunnel construction site slid down following incessant and torrential monsoon rains blocking roads. The Emergency Credit Line Guarantee Scheme 5.0, launched in May this year, has crossed more than 4 lakh guarantees, with the guaranteed amount reaching over 1,55,000 crore rupees. The MSMEs have emerged as the biggest beneficiaries of the scheme, with 98% of the guarantees issued going to the sector, while 82% of the total guaranteed amount has also been extended to MSMEs. The Enforcement Directorate today conducted searches at 5 premises in and around Kolkata in the case of dishonest financial dealings and routing of suspected funds in the bank accounts of Trinamool Congress. The preliminary investigation by ED has revealed that huge funds of more than 150 crore rupees have been routed through aviation and travel companies for suspicious purposes. Vice President C.P. Radhakrishnan has praised the participation of over 2.3 lakh students of the University of Delhi in taking the pledge for a drug-free campus. In a social media post, Mr. Radhakrishnan urged universities across the country to join the initiative and inspire students to stay away from drugs. The IMD has said that conditions are favourable for southwest monsoon to further advance into some more parts of North Arabian Sea, Gujarat and remaining parts of Haryana and Punjab and Rajasthan during the next 3 days. And that is the end of this news bulletin.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કરાયા. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોની આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં છઠ્ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગ્રેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. ગાંધીધામ ખાતે CGST, કચ્છ ગાંધીધામ ચેમ્બર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે GST અંગે માર્ગદર્શન પરિસંવાદ યોજાયો. નખત્રાણા તાલુકાના ગડાણી ખાતે નખત્રાણા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. નશામુક્ત અભિયાનમાં જોડાઈને પ્રત્યેક નાગરિક પોતાની અહમ ભૂમિકા નિભાવે તે માટે કરાયું આહવાન. અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી

ગાંધી અને સામાજિક ન્યાય સમિતિને પોતાના કાર્યો કરવા સત્તા સુપ્રત કરાઈ. ચોમાસાની ઋતુને ધ્યાને લઈ મચ્છરજન્ય રોગો તેમજ મેલેરિયાના ફેલાવાને રોકવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 2600થી વધુ ટીમો દ્વારા શાળાઓ, જાહેર સ્થળો તેમજ ઘેર ઘેર સર્વેની કામગીરી હાથ ધરાઈ. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં વરસાદને પગલે પ્રભાવિત થયેલ ટ્રેન વ્યવહાર આજથી પૂર્વવત થશે. આજે કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી રેલ રાબેતા મુજબ દોડશે, જ્યારે પુણે ભુજ પુણે ટ્રેન રદ કરાઈ. કચ્છની ડ્રોપઆઉટ દીકરીઓને શિક્ષણના મૂળ પ્રવાહમાં જોડવા બેક ટુ સ્કૂલ અને અખર અભિયાનનો પ્રારંભ કરાયો. ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં 450 જેટલી દીકરીઓનો પુનઃ પ્રવેશ કરાયો. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

0: લાગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળશો હમ તુમ ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોના સ્વરમાં.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરી.

0: અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મેરા પહેલા પહેલા પ્યાર આ ફિલ્મનું આ ગીત સાંભળશો કે ના સ્વરમાં.

0: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ફિલ્મ ધ ટ્રેન, ગાયક કલાકારો કે અને ક્ષિતિજ તારી.

શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ કુમાર સાનુના સ્વરમાં 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો લતા મંગેશકર અને હરિહરનના સ્વરમાં દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ કચ્છ જા વાવળ કચ્છ જી ગાલ કચ્છી મેં. નમસ્કાર, કચ્છ જા વાવળ જે હેન અંક મેં આંજો સ્વાગત આયે, જિન મેં અસા આલા કરે ખણી આયા આયું આખે અઠવાડિયે જા મહત્વ જા સમાચાર. આજ જે અંક સાથે આઉં અહીંયા અશરફ નથવાણી ને મુબેર આઈ પરેશ મારું.
2: નમસ્કાર શ્રોતા મિત્રો.
1: પરેશભા, કચ્છ જા કુરો વાવળી આજ જે અંક મેં કુરો ખાસ આયે, પહેલે ઇન વિશે શ્રોતાએ કે ગાલ કર્યો.
3: ગુજરાત સરકાર દ્વારા ખેતરે મેજા પસાર થિંદલ વીજ લાઇન કે વીજ ટાવર ઉભા કરે વખતે ખેડૂતે કે જોકો વળતર ડે મેં અચે તો તેમે કરે મેં આયો વધારો. ધોરડો રણોત્સવ જી તારીખ જાહેર કરે મેં આવી, પહેલી નવેમ્બર થી રણોત્સવ થિંદો ચાલુ. કચ્છી નવે વરે અસાડી બીજ જો ભુજ મેં સતત બે વરે યોજાતો સાંસદ કચ્છ કાર્નિવલ.

0: જોકે આજે આધુનિક સમયમાં પાં પાંચે કલાકારે જે હિતલા કરે અને કચ્છ જે અસલ સંગીત વારસિકે ભચાયેલા કરે ભેગા મિલીને કમ કરવું પોંદો નેકા અચિંદલ નવી પેઢી હી કચ્છ જી કલા જી ઓળખ સાવ ભૂલી વેંદી હિન કાર્યક્રમ મેં કચ્છ જે ડો વડીલ કલાકારે જો સન્માન પણ કરે મેં આવ્યો હો જોકો પિંડ જો આખો જીવન સંગીત સાધના કે સમર્પિત ક્યો એડે કલાકારે કે સંસ્થા તરફથી કલા વારસો ભૂષણ એવોર્ડ ડે ને સન્માનિત કરે મેં આયા હેની કલાકારે જી ગાલ કર્યું તો શરણાઈ વાદક જુસફ સુમાર જુમાણી નોબત વાદક અબ્દુલા સુલેમાન લંગા સંતાર વાદક અને દેશી ભજન ગાયક ગાંગા સુરા ભગત રામ સાગર સાથે દેશી ભજન ગાઈદલ છગન વેરસી મેગવાર લગ્ન ગીત ગાઈદલ કેશરભાઈ ફકુ પારાદી સૂફી સંગીત અને કાફી ગાયક રમઝાન લાખા કેર ગુરુ મુખવાણી અને દેશી ભજન જા કલાકાર રામા સગ્રામ કોલી લોકગીત કલાકાર નવલબેન અજુ બારોટ જોડિયા પાવા વાદક ઇસ્માઇલ જુમા જત અને બેન્જો વાદક રમણીક મગનલાલ પરમાર કે નવાજે મેં આયાવા
1: શ્રોતા મિત્રો હાણે પા કચ્છ જે અન્ય મહત્વ જે સમાચારે મથે એકડી નજર વજુ રજૂ કરીએ તા કલ્પના શાહ
2: આદ્ય કવિ સંત અને સુધારક કબીરજીજી 629મી જન્મજયંતિ જો કચ્છ યુનિવર્સિટી મેં કબીર એક ક્રાંતિકારી વિચારધારા હી વિષય તે ડોક્ટર ત્રિકાળદાસજી જો વક્તવ્ય યોજાણું વો જિલ્લા માહિતી કચેરી ભુજ અને આર્ટ ઓફ લિવિંગ સંયુક્ત રીતે જિલ્લા મથક ભુજ મેં પત્રકારેલા ત્રે ડીંજે યોગ શિબિર જો આયોજન કે ભુજ તાલુકે મેં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન હેઠળ પંજ વરે સુધી જે કુલ 56,598 છોકરે કે પોલિયોજી રસી પીરાય મેં આવી માદક પદાર્થ જી હેરાફેરી જે ગુને મેં કચ્છ જી વિશેષ NDPS અદાલત 19 જેટલે પાકિસ્તાની અફઘાની નાગરિકે કે 20 વરે જી સખત કેદ જી સજા ફરમાય જિલ્લે જે વણકરે કે કચ્ચો માલ મેળવેલા દૂર નવરણું પહેતેલા છેલ્લે 2 વરેથી ભુજ ખાતે કાયમી વેરહાઉસ કાર્યરત કરે મેં આવ્યો જિલ્લે મેં ચોમાસે જી ઋતુ મેં વરસાદ જી પરિસ્થિતિ દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવે તેલા કરે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક કાર્યરત રોંધેલ કંટ્રોલ રૂમ શરૂ કરે મેં આવ્યો જૂન માસ 2026 દરમિયાન સમગ્ર જિલ્લે મેં અને ગાંધીધામ કોર્પોરેશન વિસ્તાર મેં મચ્છરજન્ય રોગચાળે કે અટકાયેલા કરે આરોગ્ય તંત્ર વ્યાપક સ્તરતે સર્વેલન્સ અને ફોગિંગ સહિત જી કામગીરી હાથ ધરે જિલ્લે મેં ચોમાસે જી ઋતુ કે ધ્યાન મેં રખીને સંભવિત પૂર અતિવૃષ્ટિ કે અન્ય કોઈ પણ પ્રકાર જી આપાતકાલીન ભૌગોલિક કટોકટી કે પહોંચી વરેલા NDRF જી ટીમ કે માધાપર યક્ષ ખાતે સ્ટેન્ડ બાય રખી મેં આવી ગાંધીધામ સંકુલ મેં પીધે જે પાણી જી ગંભીર કટોકટી કે પહોંચી વરેલા શિણાઈ ડેમ મેનું લાઇન વજીને 8 MLD પાણી કિડાણા અંતરજાળ અને આદિપુર કે ડને મેં અચતો બન્ની અને પચ્છમ વિસ્તાર મેં નર્મદાજી લાઇન મેનું પાણી જી ચોરી કરદલ સત સામે ગુનો નોંધી કાર્યવાહી કરે મેં આવી
0: અને હેન સાથે કચ્છ જા વાવર જો અજ જો અંક હેડા પૂરો થયો ફરી મિલદાસી આવતે અંક મેં નવી માહિતી સાથે.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો સિંધીમાં સમાચાર.

0: लगातार पवंदर बरसात सां आम जीवन अस्त व्यस्त थी वियो आहे। हिकु रिपोर्ट।
1: राज्य में हो रही मूसलाधार बारिश के कारण आम जनजीवन प्रभावित हुआ है, जिसके चलते 700 से अधिक लोगों को सुरक्षित स्थानों पर स्थानांतरित किया गया है और राज्य के 80 संपर्क मार्ग यातायात के लिए बंद किए हैं। मुंबई मंडल में जलभराव के कारण अहमदाबाद, सूरत, जामनगर और ओखा से चलने वाली कई मुख्य ट्रेनें रद्द की गई है। वही लालकुआ बांद्रा टर्मिनस एक्सप्रेस डहाणू रोड पर ही रोक दी गई है। एहतियात के तौर पर सूरत और नवसारी जिलों में आज सभी स्कूल और आंगनबाड़ियां बंद रखने के आदेश दिए गए हैं। अपर खुंड, आकाशवाणी समाचार, अहमदाबाद।
0: क्रिकेट में भारत ए इंग्लैंड जे विच में पंजन टी ट्वेंटी मैचों जी सीरीज जो ट्रियों मुकाबलो अज रात नोटिंगम में खेडियो वेंदो। मैच भारतीय वक्त मुताबिक रात 10 बजे का शुरू थींदी। हाने खास खास खबरों एक दफो वरी बुधंदा। प्रधानमंत्री नरेंद्र मोदी अज जकार्ता में इंडोनेशियाई पार्लियामेंट के गडियल इजलास के खिताब कयो। प्रधानमंत्री नरेंद्र मोदी जकार्ता में इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो सा गड एवजी मंडल सतह से गालबोल कई। प्रधानमंत्री मोदी के इंडोनेशिया के औहदे के नागरिक सम्मान से नवाजो वो। तरई मंत्री शिवराज सिंह चौहान अज प्रगति योजना जो आगाज कयो। परडे मंत्री डॉक्टर एस जयशंकर अज ईरान के उप प्रधानमंत्री खालिद बिन अब्दुल्ला अल खलीफा से मुलाकात कई। ए क्रिकेट में भारत ए इंग्लैंड के विच में टी ट्वेंटी मैच जो मुकाबलो अज नोटिंगम में भारतीय वक्त मुताबिक रात 10 बजे का शुरू। खबरों जो सिलसिलो इतने पूरो थियो। मुखे दींदा इजाजत। नमस्ते।
2: आकाशवाणी भुज समाचार, अशरफ नथवाणी वाँचे छे। नमस्कार। अमदावाद में वर्ष 2008 में थयेला श्रेणीबद्ध बॉम्ब विस्फोट केस में गुजरात वड़ी अदालते ट्रायल कोर्ट ना चुकादा ने यथावत राख्यो छे। आ अंगे सरकारी वकील अमित पटेले कह्यु के आ केस में अमदावाद सिटी सेशन्स कोर्ट नी विशेष अदालते 38 लोगों ने फांसी अने 11 ने आजीवन कैद की सजा करी हती। आ तमामे विशेष ट्रायल कोर्ट ना चुकादा सामे करेली अपील नी सुनावणी दरमियान वड़ी अदालते आजे आ चुकादो आप्यो छे। आ बॉम्ब विस्फोट में जीव गुमावनारा लोकोना परिवारजनों ने 10 लाख, गंभीर रीते इजाग्रस्तों ने 5 लाख और सामान्य इजाग्रस्तों ने 1 लाख रुपया वर्तर चुकवा पण वड़ी अदालते हुकम कर्यो होवानुं सरकारी वकील अमित पटेले वधुमां जणाव्युं हतुं। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રીઓ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। સાથે જ શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો હતો। રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ફરી વરસાદ થયો છે। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયા બાદ કચ્છમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ગઈકાલે સોમવારે મોડી સાંજે પૂર્વ કચ્છમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો। રાપર તાલુકામાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ભારે પવન અને ગાજવીજ સાથે 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તાલુકાના ગાગોદરમાં ભારે ઝાપટું પડ્યું હતું તો ભચાઉમાં મેઘાડ નંબર જોવા મળ્યો હતો। રાપરના અનેક ગામોમાં વરસાદ પહેલાં ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ધૂળની ડમરીઓ ઉડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જો કે થોડા જ સમયમાં વરસાદ શરૂ થતાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી, તેમજ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ગાંધીધામ અને અંજારમાં પણ તોફાની પવન સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા તો ભુજના ખાવડામાં સાંજે ઝાપટા પડ્યા હતા। વેકરિયાના રણમાં પણ મેઘરાજાની હાજરી જોવા મળી હતી। ગાગોદર નજીક તોફાની પવન અને વરસાદ વરસતા નેશનલ હાઈવે નજીકના બ્રિજની માટી એક સાઈડ ધસી પડી હતી। મોડી રાત્રે ભચાઉમાં તોફાની પવન ફૂંકાતા ભચાઉ શહેરમાં હિંમતપુરા વિસ્તાર અને ફૂલવાડી નજીક અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। રાપર તાલુકાના બાલાસરીમાં બાવળના ઝાડમાં વીજળી ત્રાટકી હતી। ઝાડ તૂટીને વીજ તારમાં પડતા વીજ પોલ ધરાશાયી થયો હતો। તોફાની પવન ફૂંકાતા અંજાર, રાપર અને ભચાઉમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો। ચોમાસાની ઋતુમાં આકાશી વીજળી વીજળીની આપત્તિ સામે ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને ખેતરોમાં રાત દિવસ કામ કરતા ખેડૂતોની સુરક્ષા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા

ટેકનોલોજીકલ હથિયાર દામિની લાઇટિંગ એપ લાઇટનિંગ એલર્ટ એટલે કે દામિની વીજળી ચેતવણી એપ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ IMD અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા IITM પુણે દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન વપરાશકર્તાઓને તેમના સ્થાનની આસપાસ વીજળી પડવાની સંભાવના વિશે રિયલ ટાઈમ ચેતવણીઓ પ્રદાન કરે છે, જેથી લોકો સમયસર સાવધાન થઈને પોતાનો તેમજ પોતાની સંપત્તિ અને પશુધનનો જીવ બચાવી શકે છે. આ એપ IITM પુણે અને ભારતીય હવામાન વિભાગ IMDના સેટેલાઇટ ડેટા રડાર અને સેન્સર્સ નેટવર્ક સાથે સીધી જોડાયેલી છે, જે આખા ભારતમાં વીજળીના ચોક્કસ લોકેશનને લાઈવ ટ્રેક કરે છે. તે GPS લોકેશનના આધારે આગામી 15-40 મિનિટમાં વીજળી પડવાની સંભાવના છે કે નહીં તેની અગાઉથી સચોટ ચેતવણી આપે છે, જેથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો પૂરતો સમય મળી રહે છે. કચ્છની વિશ્વવિખ્યાત હસ્તકળા માટે ડિજિટલ બજારના નવા દ્વાર ખુલવાની સંભાવના ઊભી થઈ છે. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ઇન્ડિયા હેન્ડમેડ ડિજિટલ માર્કેટ પ્લસનો મુખ્ય હેતુ દેશભરના હાથવણાટ અને હસ્તકળા કારીગરોને સીધા જ ખરીદદારો સાથે જોડીને તેમની બજાર પહોંચને વિસ્તારવાનો છે. આ પહેલથી કચ્છ જેવા હસ્તકળાથી સમૃદ્ધ જિલ્લાના કારીગરોને પણ નવા અને મોટા ગ્રાહક વર્ગ સુધી પહોંચવાની તક મળી શકે છે. કચ્છની પરંપરાગત હસ્તકળાને દેશ વિદેશમાં આગવી ઓળખ મળી છે, જોકે આ ઉત્પાદનોનું વેચાણ અત્યાર સુધી મોટાભાગે પ્રવાસીઓ, હસ્તકળા મેળાઓ, પ્રદર્શનો અને વેપારીઓ પર આધારિત રહ્યું છે. હવે ડિજિટલ માર્કેટ પ્લસ ઉપલબ્ધ થતાં કચ્છની હસ્તકળા વધુ વ્યાપક વર્ગ સુધી પહોંચવામાં મદદરૂપ બની શકે છે. પ્લેટફોર્મ પર GI ટેગ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઉત્પાદનોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે પ્રાદેશિક હસ્તકળાઓને વધુ દૃશ્યતા મળવાની સંભાવના છે. ઉપરાંત કારીગરોને ખરીદદારો સાથે સીધા જોડવાની વ્યવસ્થા હોવાથી મધ્યસ્થીઓ પરની નિર્ભરતા ઘટી શકે છે અને નાના કારીગરો માટે પણ ડિજિટલ વેપારમાં જોડાવાનો માર્ગ સરળ બનશે. કચ્છની સંસ્કૃતિ અને સંગીતના જતન માટે કાર્યરત સંસ્થા કલા વારસો દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે સંગીતમય કાર્યક્રમ હરખની હેલીનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ સંગીત શૈલીના કલાકારોએ ગાયન અને વાદનની પ્રસ્તુતિ કરી હતી. સંગીત સાધનામાં જીવન વ્યતીત કરનારા 10 કલાકારોને સંસ્થા દ્વારા કલા વારસો ભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અમી કારિયા અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. તો મિત્રો, આજના યુવાણી કાર્યક્રમમાં આપણે એક એવી રમત જે આપણા દિલમાં વસેલી છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે હોકી. મિત્રો, હોકી એટલે ભારતનો એ સુવર્ણ ઇતિહાસ જેણે આખી દુનિયાને બતાવ્યું કે ભારતીયો જ્યારે હાથમાં સ્ટિક લે છે ત્યારે જાદુ સર્જાય છે. આજના સમયમાં પણ હોકી પ્રત્યેનો આપણો પ્રેમ અકબંધ છે. તો તૈયાર થઈ જાઓ, આજે આપણે જાણીશું કે કેવી રીતે એક લાકડીની સ્ટિક અને નાના દડાએ ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. ઇતિહાસની વાત કરીએ તો હોકી દુનિયાની સૌથી જૂની રમતોમાંની એક છે. ઇજિપ્તમાં 4000 વર્ષ જૂના એવા પુરાવા મળ્યા છે જેમાં લોકો લાકડીથી રમત રમતા હતા. હોકીની શરૂઆત 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ, જો કે ભારતનો સાચો પ્રભાવ 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકથી શરૂ થયો. શું તમે જાણો છો કે 1928થી 1956 સુધી ભારત ઓલિમ્પિકમાં સતત 6 ગોલ્ડ મેડલ જીત્યું હતું? આ એક એવો રેકોર્ડ છે જે દુનિયાની કોઈ પણ ટીમ માટે આજે પણ સપના જેવો છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 8 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે. હોકીની વાત નીકળે અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીને યાદ ન કરીએ એ તો શક્ય જ નથી. આજના સમયમાં પણ તેમનું નામ આદરથી લેવાય છે. 1936ના બર્લિન ઓલિમ્પિકનો એક કિસ્સો બહુ ફેમસ છે. કહેવાય છે કે ધ્યાનચંદજીની રમત જોઈને હિટલર એટલો પ્રભાવિત થયો હતો કે તેણે ધ્યાનચંદજીને જર્મની તરફથી રમવા માટે ઓફર કરી હતી અને જર્મન આર્મીમાં ઊંચા હોદાની લાલચ પણ આપી હતી. પણ આપણા દેશપ્રેમી ધ્યાનચંદે નમ્રતાથી કહ્યું હતું, હિન્દુસ્તાન વેચવા માટે નથી. આ જુસ્સો ભારતીય હોકીની અસલી ઓળખ છે. હવે વાત કરીએ આજના સમયની. મિત્રો, હોકી

0: ઘણી બદલાઈ ગઈ છે. પહેલા ઘાસના મેદાન પર રમાતી હતી, હવે એસ્ટ્રોટર્ફ એટલે કે કૃત્રિમ ઘાસ પર રમાય છે, જેના કારણે રમતની ઝડપ અનેક ગણી વધી ગઈ છે. આજના સમયમાં ભારતીય હોકી ટીમ મેન્સ અને વુમન્સ બંને વિશ્વની ટોપ 5 ટીમોમાં સામેલ થાય છે. તાજેતરમાં જ જાન્યુઆરીમાં રમાયેલી પ્રો લીગમાં ભારતને નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સાબિત કર્યું છે કે આપણે ફરીથી ગોલ્ડ એરા તરફ પાછા જઈ રહ્યા છીએ. શ્રોતા મિત્રો, 2026માં આપણે જે હોકી જોઈએ છીએ તેમાં હવે સેન્સર ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. સ્ટિકની અંદર હવે એવી ચિપ્સ હોય છે જે તમારા હિટ કરવાની પાવર અને બોલની ગતિ માપે છે. અને હા, ભારતની મહિલા હોકી ટીમ વિશે તો શું જ કહેવું. સવિતા પુન્યા અને વંદના કટારિયા જેવા ખેલાડીઓએ બતાવ્યું છે કે હોકીમાં હવે દીકરીઓ પણ કોઈનાથી પાછી નથી. કેવિન, તને શું લાગે છે, આજના સમયમાં આપણી ટીમ ક્યાં પહોંચશે?
1: અમી, હોકીની વાત સાંભળીને તો દેશભક્તિ જાગી ગઈ. પેલી મેજર ધ્યાનચંદની હિટલર વાળી વાત સાંભળીને તો ગર્વ અનુભવાય છે. અને હા, 2026માં તો જે રીતે ટીમ રમી છે, મને ચોક્કસ લાગે છે આવતી ઓલિમ્પિક્સમાં આપણે ફરીથી ગોલ્ડ મેડલ પર કબજો કરીશું. ભારતની રમત ટેકનિક અને પાવર બંનેનું મિશ્રણ છે. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિગત આપી છે એ જોઈને લાગે છે કે હોકીના મેદાનમાં હજુ ઘણા રોમાંચક કિસ્સાઓ આવવાના બાકી છે.
0: હોકીના ઇતિહાસ પછી હવે આપણે ઉતરીએ એ મેદાન પર જ્યાં 2026માં હોકીની વ્યાખ્યા જ બદલાઈ રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે આજના સમયમાં હોકી એ દુનિયાની સૌથી ઝડપથી આઉટડોર ગેમમાંની એક બની ગઈ છે? આજે જ્યારે ખેલાડી હિટ મારે છે ત્યારે દડાની ગતિ કલાકે 160 કિલોમીટરથી પણ વધુ હોઈ શકે છે. આ ગતિ અને ચોકસાઈ પાછળ છે સ્ટિકનું વિજ્ઞાન. પહેલા જે લાકડાની સ્ટિક વપરાતી હતી તેની જગ્યાએ હવે હાઈટેક કાર્બન ફાઈબર સ્ટિક્સ આવી ગઈ છે, જે વજનમાં હલકી પણ તાકાતમાં અદ્ભુત હોય છે. હવે વાત કરીએ હોકીના એ રોમાંચક ભાગની જે પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર કરી દે છે, પેનલ્ટી કોર્નર. આજના નવા નિયમો મુજબ પેનલ્ટી કોર્નર વખતે હવે રમત વધુ સુરક્ષિત અને ઝડપી બની છે. ડિફેન્ડર્સે હવે ખાસ પ્રકારના ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે. પણ સૌથી મોટું આકર્ષણ છે ડ્રેગ ફ્લિક. આ એક એવી ટેકનિક છે જેમાં ખેલાડી દડાને હિટ કરવાને બદલે સ્ટિક સાથે ઘસડીને હવામાં ઉછાળે છે. આજના સમયમાં આપણા કેપ્ટન હરમનપ્રીત સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર ગણાય છે. તેમની એક ફ્લિક એટલે સીધો ગોલ. ટેકનોલોજીની વાત કરીએ તો 2026માં હોકીમાં વિડીયો રેફરલ સિસ્ટમ બહુ એડવાન્સ થઈ ગઈ છે. હવે દરેક ટીમ પાસે દરેક હાફમાં એક રેફરલ હોય છે, પણ જો તેમનો નિર્ણય સાચો પડે તો તેઓ પોતાનો રેફરલ જાળવી શકે છે. આ સિવાય હવે મેદાનમાં સ્માર્ટ ટર્ફ નો પણ ઉપયોગ થાય છે. આ એસ્ટ્રોટર્ફની નીચે સેન્સર હોય છે જે રેફરીને તરત જ જણાવી દે છે કે દડો લાઇનની અંદર હતો કે બહાર. હવે બેકસ્ટિક અને ફૂટ જેવા ફાઉલ પકડવા માટે રેફરીને સેકન્ડોનો જ સમય લાગે છે. કેવિન, શું તને ખબર છે કે 2026માં હોકીનું સૌથી મોટું મંદિર કયું છે? એ છે ઓડિશાનું બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ રાઉરકેલા. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ મુજબ આ દુનિયાનું સૌથી મોટું ફૂલી સીટેડ હોકી સ્ટેડિયમ છે. અહીં 20,000થી વધુ લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન એવી છે કે તમે કોઈ પણ ખૂણામાં બેઠા હો તમને મેદાન એકદમ નજીક લાગે છે. ભારત માટે આ ગૌરવની વાત છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ હોકી સ્ટેડિયમ આપણા દેશમાં છે. હોકીના નિયમોમાં 2026માં એક નવો પ્રયોગ થયો છે, શૂટ આઉટ. પહેલા ડ્રો મેચ વખતે પેનલ્ટી સ્ટ્રોક અપાતા, પણ હવે 8 સેકન્ડનો શૂટ આઉટ થાય છે, જેમાં ખેલાડીને 23 મીટર લાઇનથી ગોલકીપર સામે એકલો મૂકવામાં આવે છે અને તેણે 8 સેકન્ડમાં ગોલ કરવાનો હોય છે. આ જોવામાં એટલું રોમાંચક લાગે છે કે સ્ટેડિયમમાં બેઠેલા હજારો લોકોના શ્વાસ થંભી જાય છે. તે ખેલાડીની સ્કિલ અને ગોલકીપરની સ્માર્ટનેસની અસલી કસોટી હોય છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં ગ્રીન, યલો અને રેડ કાર્ડનો અર્થ શું થાય છે? આજના અપડેટેડ

0: નિયમો મુજબ ગ્રીન કાર્ડ એટલે કે 2 મિનિટ માટે મેદાનની બહાર, યલો કાર્ડ એટલે કે 5 થી 10 મિનિટ માટે સસ્પેન્શન અને રેડ કાર્ડ એટલે આખી મેચ માટે બહાર. હોકીમાં શિસ્ત બહુ મહત્વની છે. જો કોઈ ખેલાડી રેફરી સાથે દલીલ કરે અથવા જોખમી રમત રમે તો આ કાર્ડ્સ તેમની રમત બગાડી શકે છે. રમત જેટલી ઝડપી છે એટલી જ એમાં શાંતિ રાખવાની જરૂર હોય છે. હવે એક રસપ્રદ વાત ભારતની મહિલા હોકી ટીમ વિશે. 2026માં ભારતીય મહિલાઓ એશિયામાં નંબર 1 પર છે. 2025માં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલાઓએ જે રીતે ચીન અને જાપાનને હરાવ્યું તે જોઈને લાગે છે કે હોકીમાં હવે જેન્ડર ગેપ ખતમ થઈ રહ્યો છે. સવિતા પુન્યા, જેને ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, તેણે 2026ની પ્રો લીગમાં અત્યાર સુધીના સૌથી વધુ સેવ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. હોકી એ માત્ર દોડવાની રમત નથી, એ આપણા દિલ અને સ્ટિકનું મિલન છે. 2026ની હોકી વધુ પાવરફુલ, વધુ ડિજિટલ અને વધુ ગ્લેમર બની છે. આપણે નસીબદાર છીએ કે આપણને આ રમતને આટલી નજીકથી જોઈ શકવાનો મોકો મળે છે. તો મિત્રો, આ હતા હોકીના ટેકનિકલ પાસાઓ.
1: વાહ અમી, 20,000 લોકોની કેપેસિટી વાળું રાઉરકેલા સ્ટેડિયમ અને પેલો 8 સેકન્ડ નો શૂટઆઉટ સાંભળીને જ એવું લાગે છે કે આપણે સ્ટેડિયમમાં બેઠા છીએ. મને તો હરમનપ્રીતની ડ્રેગ ફ્લિક જોવાની બહુ જ મજા આવી, જાણે દડો કોઈ રોકેટની જેમ જતો હોય. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિજ્ઞાન અને રમતને જોડ્યા છે એ સાબિત કરે છે કે હોકી હવે માત્ર સ્ટિકની રમત નથી રહી, પણ હાઈટેક વોર બની ગઈ છે.
0: મિત્રો, અત્યાર સુધી આપણે ઇતિહાસ અને મેદાનની વાત કરી, પણ હવે વાત કરીએ એ ધમાકાની જેણે ભારતીય હોકીનું નસીબ જ બદલી નાખ્યું છે. 2026માં હોકી ઇન્ડિયા લીગ ફરીથી નવા રંગ રૂપમાં પાછી આવી છે. આ લીગ માત્ર રમત નથી પણ હોકીનું IPL છે. આ વર્ષે 8 મેન્સ ટીમ અને 4 વુમન્સ ટીમ વચ્ચે જંગ જામ્યો છે. શું તમે જાણો છો કે 2026ની આ લીગમાં દુનિયાના સૌથી મોટા સ્ટાર્સ હરાજીમાં વેચાયા છે? હોકીમાં હવે એટલો પૈસો અને ગ્લેમર આવી ચૂક્યું છે કે યુવાનો હવે ક્રિકેટ છોડીને હોકી સ્ટિક પકડવા પ્રેરાય છે. 2026ની આ લીગની સૌથી મોટી વાત એ છે કે આ વખતે હોકીમાં પણ સેલરી કેપ વધીને 5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હરાજીમાં ભારતના સ્ટાર ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ સૌથી મોંઘા ખેલાડી બન્યા છે, જેમને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. આ આંકડાઓ સાંભળવામાં નાના લાગે, પણ હોકીની દુનિયામાં આ એક ક્રાંતિ છે. વિદેશી ખેલાડીઓ જેમ કે બેલ્જિયમના આથર વેન્ડોરેન અને ઓસ્ટ્રેલિયાના બ્લેક ગાવર્સ પણ ભારતીય લીગમાં રમવા માટે આતુર છે. પણ મિત્રો, આ ગ્લેમર પાછળ એક બહુ કઠિન જીવન છે. હોકીના ખેલાડીઓની ફિટનેસ 2026માં ફૂટબોલરો કરતા પણ વધુ હોય છે. એક હોકી મેચ 60 મિનિટની હોય છે, પણ એ 60 મિનિટમાં એક ખેલાડી સરેરાશ 8 થી 9 કિલોમીટર દોડે છે, એ પણ સ્ટિક સાથે વાંકા વળીને. વિચાર કરો, આટલું દોડવા માટે કેટલી સ્ટેમિના જોઈએ. 2026માં ખેલાડીઓના ડાયટમાં પ્લાન્ટ બેઝ પ્રોટીન અને હાઈ હાઈડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ થાય છે, જેથી તેઓ મેદાન પર થાક્યા વગર સતત હિટ મારી શકે. કેવિન, તને ખબર છે કે હોકીના ખેલાડીઓનું આયુષ્ય કેમ લાંબુ હોય છે? કારણ કે તેઓ ઇન્ટરવલ ટ્રેનિંગ કરે છે. 2026માં હાઈટેક જિમમાં તેઓ એવી એક્સરસાઇઝ કરે છે જે તેમના કાંડાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. જો તમારા કાંડામાં જોર ન હોય તો તમે સ્લેપ શોટ કે ફ્લિક મારી શકતા નથી. એટલે જ તો ભારતીય ખેલાડીઓ દુનિયામાં સૌથી વધુ પાવરફુલ ફ્લિક્સર ગણાય છે. હવે વાત કરીએ મહિલા હોકીની. 2026માં પહેલી વાર મહિલા હોકી લીગ શરૂ થઈ છે અને તે બહુ જ સફળ રહી છે. હરિયાણાની નાની ગલીઓમાં આવેલી છોકરીઓ આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ માત્ર આર્થિક આઝાદી નથી પણ સામાજિક બદલાવ છે. દીકરીઓ જ્યારે મેદાન પર દોડે છે ત્યારે આખું સ્ટેડિયમ ચકદે ઓ ચકદે ઇન્ડિયા ના નારાથી ગુંજી ઉઠે છે. 2026માં મહિલા હોકી પ્લેયર્સની બ્રાન્ડ વેલ્યુ પણ હવે બોલિવૂડ સેલિબ્રિટીની બરાબર પહોંચી રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં સૌથી મોંઘી સ્ટિક કઈ છે? 2004

0: 26માં ગ્રેસ અને રિચ્યુઅલ્સ જેવી બ્રાન્ડની સ્ટિક 50,000 થી 70,000 રૂપિયાની મળે છે. આ સ્ટિક્સમાં એરોસ્પેસ ગ્રેડ કાર્બન વપરાય છે. ખેલાડીઓ પોતાની સ્ટિકને જીવની જેમ સાચવે છે. કોઈની સ્ટિક થોડી પણ ત્રાસી હોય તો તેના શોટ્સની દિશા બદલાઈ શકે છે. હોકી પ્લેયર્સ માટે તેમની સ્ટિક તેમના શરીરનું જ એક અંગ છે. હવે એક એવી અનોખી વાત, 2026માં ગોલ કીપિંગ ગિયર બહુ એડવાન્સ થઈ ગયા છે. એક ગોલ કીપર જે પેડ્સ અને હેલ્મેટ પહેરે છે તેનું વજન અંદાજે 3 થી 4 કિલો હોય છે, છતાં તેમણે વીજળીની ગતિએ ડાઈવ મારવી પડે છે. પિયા શ્રીજેશ પછી ભારતે સુરજ કરકેરા જેવા શાનદાર ગોલ કીપર્સ તૈયાર કર્યા છે. આ ગોલ કીપર્સના રિફ્લેક્સિસ એટલા ઝડપી હોય છે કે તેઓ 150 કિલોમીટરની ઝડપે આવતા બોલને પણ સેકન્ડ્સના 10મા ભાગમાં રોકી શકે છે. હોકીમાં હવે ડેટા એનાલિસિસ પણ બહુ મહત્વનું છે. 2026માં કોચ પાસે એક ટેબ્લેટ હોય છે જે મેદાનમાં રહેલા દરેક ખેલાડીના હાર્ટ રેટ અને દોડવાની સ્પીડ લાઈવ બતાવે છે. જો કોઈ ખેલાડીનો એનર્જી લેવલ ઓછો થાય તો તરત જ તેને સબસ્ટિટ્યુટ્સ કરી દેવામાં આવે છે. એટલે જ આજની હોકીમાં થાક નામની કોઈ ચીજ જ નથી. 60 મિનિટ સુધી માત્ર હાઈ વોલ્ટેજ એક્શન જોવા મળે છે. અંતમાં એટલું જ કહીશ, હોકી ઇન્ડિયા લીગના કારણે આજે ભારતના ગામડે ગામડેથી પ્રતિભાઓ બહાર આવી રહી છે. 2026માં ભારતીય હોકીનો પુનરાર્થનો સમય છે. આપણે માત્ર રમી નથી રહ્યા, આપણે જીતી રહ્યા છીએ.
1: ઓ બાપ રે અમી, 1 કરોડથી વધુની હરાજી અને 70,000ની સ્ટિક. મને તો લાગતું હતું કે હોકીમાં હજુ પણ જૂની પદ્ધતિ જ ચાલતી હશે, પણ 2026માં તો આખી ગેમ જ હાઈટેક થઈ ગઈ છે. અને પેલી મહિલા હોકી લીગની તો વાત સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ. ખરેખર દેશ બદલાઈ રહ્યું છે અમી. તારી આ વાત સાંભળીને તો મને અત્યારે જ મેદાનમાં જઈને સ્ટિક પકડવાનું મન થઈ ગયું છે.
0: અત્યાર સુધી આપણે ગ્લેમર અને ટેકનોલોજીની વાત કરી, પણ હોકીનો અસલી રોમાંચ તો તેના વિવાદો અને વળતા પ્રહારમાં છે. 2026માં ભલે આપણે શાંતિથી રમત જોઈએ છીએ, પણ ઇતિહાસના પાનાઓ લોહી અને પરસેવાથી ભરેલા છે. 1975ના વર્લ્ડ કપની ફાઇનલ કોણ ભૂલી શકે? ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એ જંગ, એ મેચમાં અશોક કુમારે કરેલા વિવાદાસ્પદ ગોલ આજે પણ પાકિસ્તાનની ચાહકો ભૂલી શક્યા નથી. રેફરીએ ગોલ આપ્યો અને ભારત પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. એ જીત પછી આખા ભારતમાં દિવાળી જેવો માહોલ હતો. વિવાદોની વાત નીકળી છે તો 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકનો એક રમૂજી પણ અજીબ કિસ્સો કહું. ભારત અને અમેરિકા વચ્ચે મેચ હતી. ભારતે અમેરિકાને 24-1 થી હરાવ્યું હતું. આ સ્કોર આજે પણ એક રેકોર્ડ છે. પણ નવાઈની વાત એ હતી કે અમેરિકાના ગોલકીપર પર એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે મેચ વચ્ચે જ પોતાની સ્ટિક છોડી દીધી અને રેફરીને વિનંતી કરી કે પ્લીઝ હવે ગોલ કરવાનું બંધ કરો. એ સમયે ભારતીય ખેલાડીઓનો ડર આખી દુનિયામાં હતો. પણ હોકી હંમેશા સરળ ન હતી. 1972ના મ્યુનિક ઓલિમ્પિક્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ બહુ હિંસક બની હતી. ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ મારામારી થઈ હતી. પાકિસ્તાની ખેલાડીઓએ રેફરીના નિર્ણયનો એટલો વિરોધ કર્યો હતો કે તેમને લાંબા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2026માં ભલે VAR ટેકનોલોજી આવી ગઈ છે, પણ એ જમાનામાં રેફરીનો નિર્ણય જ આખરી રહેતો હતો, ભલે પછી એનાથી રમખાણો કેમ ન ફાટી નીકળે. કેવિન, શું તને ખબર છે હોકીમાં પણ રંગભેદનો સામનો કરવો પડ્યો છે? 1920-30ના દાયકામાં યુરોપિયન ટીમ માનતી હતી કે ભારતીયોની સ્ટિકમાં ચુંબક લગાવેલું છે. તેમનો વિશ્વાસ જ ન હતો કે કોઈ એટલું સારું કેવી રીતે રમી શકે છે. ટોક્યોમાં એક મેચ દરમિયાન તો ધ્યાનચંદની સ્ટિક તોડીને ચેક કરવામાં આવી હતી કે અંદર કોઈ જાદુઈ વસ્તુ તો નથી ને, પણ અંદરથી માત્ર સામાન્ય લાકડું નીકળ્યું. આ સાબિત કરે છે કે જ્યારે તમારી પાસે કળા હોય ત્યારે દુનિયા તમારા પર શંકા કરવા લાગે છે. 2026માં આપણે જે ફિટનેસ જોઈએ છીએ તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં થઈ છે. જ્યારે ઘાસના મેદાન બંધ થયા અને કૃત્રિમ ઘાસ આવ્યું ત્યારે ભારત અને પાકિસ્તાન જેવી એશિયન ટીમો થોડી પાછળ પડી ગઈ હતી, કારણ કે આપણે સ્કિલ પર રમતા હતા અને યુરોપિયન ટીમો પાવર પર. આ એક એવો સમય હતો જ્યારે એવું લાગતું હતું કે ભારતીય હોકી ખતમ થઈ જશે, પણ આપણે હાર ન માની, આપણે ટ્રેનિંગ પદ્ધતિ બદલી અને ફરીથી ટોચ પર પહોંચ્યા. એક બહુ પ્રેરણાદાયક વાર્તા છે સંદીપ સિંહની. 2026માં ટ્રેનમાં ભૂલથી લાગેલી ગોળીએ તેમને વ્હીલચેર પર લાવી દીધા હતા. ડોક્ટરે કહ્યું હતું કે તેઓ ક્યારે ચાલી નહીં શકે, પણ સંદીપ સિંહે માત્ર ચાલીને જ નહીં પણ મેદાન પર ઉતરીને બતાવ્યું અને તેઓ ભારતના સૌથી ઘાતક ડ્રેગ ફ્લિકર બન્યા. સુરમા ફિલ્મ તેમના પર જ બની છે. 2026માં પણ સંદીપ સિંહની આ વાર્તા દરેક યુવાન ખેલાડીને પ્રેરણા આપે છે કે મુસીબત ગમે તેટલી મોટી હોય, જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તમે મેદાન મારી શકો છો. હવે વાત કરીએ ઓલિમ્પિક 2020 અને 2024ની. 41 વર્ષના લાંબા ઇંતજાર પછી ભારતે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એ જીત પછી આખા દેશની આંખમાં આંસુ હતા. 2026માં પણ આપણે એ જ જોશ જાળવી રાખ્યો છે. તે મેચમાં પિયા શ્રીજેશે છેલ્લી સેકન્ડોમાં જે ગોલ બચાવ્યો હતો તે હોકીના ઇતિહાસનો સૌથી મહત્વનો સેવ ગણાય છે. શ્રીજેશનું એ દિવાલ જેવું ઊભું રહેવું એ બતાવે છે કે હોકીમાં છેલ્લી સેકન્ડ સુધી કંઈ પણ થઈ શકે છે. વિવાદોમાં એક કિસ્સો એવો પણ છે, જ્યારે 2023માં વર્લ્ડ કપ દરમિયાન ટીમોએ અનફેર એડવાન્ટેજ લેવા માટે પોતાની સ્ટિકના ડાયમેન્શનમાં ફેરફાર કર્યો હતો. 2026માં ફીફાની જેમ FIH પણ હવે મેચ પહેલા સ્ટિકનું 3D સ્કેનિંગ કરે છે. જો સ્ટિક નક્કી કરેલા માપદંડ કરતા અલગ હોય તો ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. નિયમો બહુ કડક છે અને ભૂલોની કોઈ ગુંજાઈશ જ નથી. શ્રોતા મિત્રો, હોકી એ માત્ર ગોલ કરવાની રમત નથી, પણ એમાં સન્માનની વાત છે. 2026માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે ગ્રાઉન્ડ પર જે તણાવ હોય એ જોઈને લાગે છે કે આ કોઈ રમત નથી પણ યુદ્ધ છે. પણ મેચ પછી જ્યારે બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને ગળે મળે છે ત્યારે રમતની સાચી ભાવના પ્રગટ થાય છે. આજ તો છે હોકીની સુંદરતા, મેદાન પર દુશ્મની અને મેદાનની બહારે દોસ્તી. હોકી વિવાદો આપણને શીખવે છે કે રમત હંમેશા ન્યાયી હોવી જોઈએ. આજના સમયમાં આપણે જે ઊંચાઈ પર છીએ તે વર્ષોના સંઘર્ષ અને વિવાદો સામે લડ્યા પછી મળી છે.
1: અમી, સંદીપસિંહની વાર્તા સાંભળીને તો સાચે જ આંખો ભીની થઈ ગઈ. વ્હીલચેર પરથી સીધા હોકીના મેદાનમાં શું જુસ્સો હશે! અને 24-1 નો સ્કોર, બિચારો અમેરિકન ગોલકીપર, એના પર તો મને દયા આવી ગઈ. અમી, તે જે રીતે હોકીના વિવાદો અને વિજયની વાતો વણી લીધી છે, મને લાગે છે કે સાંભળનારા મિત્રો આજે હોકીના ચાહક બની જશે.
0: અત્યાર સુધી આપણે હોકીનો ઇતિહાસ, ટેકનોલોજી, ગ્લેમર અને વિવાદો જોયા, પણ હવે સવાલ એ છે કે આજના સમયમાં હવે હોકી ક્યાં જઈ રહી છે? મિત્રો, હોકી હવે માત્ર મેદાન પર રમાતી રમત નથી રહી, પણ એ ડિજિટલ એરામાં પ્રવેશી ચૂકી છે. 2026માં આપણે સ્માર્ટ બોલ જોઈ રહ્યા છીએ, જે હવામાં તેની ગતિ અને સ્પીનનો ચોક્કસ ડેટા કોચના ટેબલ પર સેકન્ડોમાં મોકલી શકે છે. હોકીનું ભવિષ્ય હવે યુવાનોના હાથમાં છે. 2026માં ભારતની અંડર-21 ટીમ જે રીતે રમી રહી છે તે જોતા જ લાગે છે કે આગામી દાયકા પણ ભારતના જ રહેશે. હવે આપણી પાસે માત્ર શારીરિક શક્તિ નથી પણ માનસિક મજબૂતી પણ છે અને હવે દરેક ખેલાડી સાથે સાયકોલોજિસ્ટ ટીમ પણ હોય છે. હોકી હવે એક એવું વિજ્ઞાન બની ગઈ છે જ્યાં એક સેકન્ડનો સોમો ભાગ પણ હાર અને જીત વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. હવે વાત કરીએ આપણા વહાલા ગુજરાતની. ઘણાને એમ લાગે છે કે ગુજરાત એટલે માત્ર ક્રિકેટ, પણ 2026માં ચિત્ર બદલાયું છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ, વડોદરા અને નડિયાદ જેવા શહેરોમાં આધુનિક એસ્ટ્રોટર્ફ મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતના કેટલાય યુવાનો હવે નેશનલ કેમ્પમાં પસંદ થઈ રહ્યા છે. મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતની દીકરીઓ પણ હવે હોકી સ્ટિક પકડીને મેદાન ગજવી રહી છે. ખેલ મહાકુંભે ગુજરાતમાં હોકીના મૂળિયા મજબૂત કર્યા છે. 2026માં હોકીમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે, ઇલેક્ટ્રોનિક પ્રોટેક્ટિવ ગિયર. ગોલકીપરના પેડ્સ હવે એવા મટીરિયલના બનેલા છે જે બોલના ઇમ્પેક્ટને શોષી લે છે અને ખેલાડીઓને જરા પણ ઈજા થવા દેતા નથી. આનાથી રમત વધુ સુરક્ષિત બની છે. વળી પ્રેક્ષકો માટે પણ હવે સ્ટેડિયમમાં VR હેડસેટ્સ ઉપલબ્ધ છે, જેના

0: થી તમે સીટ પર બેઠા બેઠા એવો અનુભવ કરી શકો છો જાણે તમે પોતે મેદાનની વચ્ચે ઊભા હોવ. શ્રોતા મિત્રો, હોકી આપણને સંઘર્ષની સાથે સાથે સંયમ પણ શીખવે છે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામસામે હોય ત્યારે જે દબાણ હોય છે, એ દબાણમાં પણ શાંત રહીને ગોલ કરવો એ જ સાચો ખેલાડી છે. 2026માં ભારતીય હોકીની સ્ટાઇલ એગ્રેસિવ ડિફેન્સ છે. આપણે માત્ર ગોલ બચાવતા નથી, પણ વળતો પ્રહાર એવો કરીએ છીએ કે વિરોધી ટીમને વિચારવાનો સમય પણ નથી મળતો. કેવિન, તને ખબર છે 2026માં હોકી હવે પર્યાવરણને પણ સાચવી રહી છે. નવા એસ્ટ્રોટર્ફ હવે એવા મટીરિયલ્સના છે જેમાં પાણીનો વપરાશ 60% ઓછો થાય છે. પહેલા ટ્રફને ભીનું રાખવા માટે હજારો લીટર પાણી જોઈતું હતું, પણ હવે ડ્રાય ટ્રફ ટેકનોલોજી આવી ગઈ છે. હોકી માત્ર સ્કોરબોર્ડ પર જ નહીં, પણ પર્યાવરણના બોર્ડ પર પણ ગોલ કરી રહી છે. મારા અંગત અનુભવની વાત કરું તો, જ્યારે હું પહેલી વાર સ્ટેડિયમમાં હોકી મેચ જોવા ગઈ હતી ત્યારે સ્ટિક અને બોલના ટકરાવનો જે અવાજ હતો, એ અવાજ હજી પણ મારા કાનમાં ગુંજે છે. એ અવાજમાં એક પ્રકારની રિધમ છે, એક સંગીત છે. હોકી એ જોશનું સંગીત છે. 2026માં આપણે નસીબદાર છીએ કે આપણે આપણી ટીમને ફરીથી વિશ્વમાં ટોચ પર જતા જોઈ રહ્યા છીએ. આ આપણી સ્ટિકનો જાદુ છે જે ક્યારે ઓછો નહીં થાય. મિત્રો, આ સમય કઈ રીતે પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. આપણે હોકીનું ગૌરવ જોયું. રમત ગમે તે હોય, એનો સંદેશ એ જ છે, ક્યારે હાર ન માનો. જીવનમાં પણ જ્યારે તમને લાગે છે કે તમે પાછળ પડી રહ્યા છો, ત્યારે યાદ કરજો એ 90 મિનિટ કે 60 મિનિટ જ્યાં છેલ્લી સેકન્ડમાં કરેલા એક ગોલ આખો ઇતિહાસ બદલી શકે છે. 2026 એ રમતગમતનું વર્ષ છે અને આપણે એમાં સહભાગી છીએ. યાદ રાખજો, જે રમે તે ખીલે.
1: શ્રોતા મિત્રો, મને ખાતરી છે કે આજના પ્રોગ્રામ સાંભળ્યા પછી તમે પણ તમારા ફેવરેટ રમત વિશે વધુ ગંભીર બનશો. અમીએ કહ્યું એમ, રમત ગમે તે હોય, જીતવાનો જઝબો હોવો જ જોઈએ. આભાર મિત્રો, ફરી મળીશું કોઈ નવી રમત અને નવા જોશ સાથે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે મેં ઉનસે ખેલુંગી.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

શ્રોતા મિત્રો, આપે સાંભળી ગુલામ અલીના સ્વરમાં ગઝલ. આ સાથે જ નોન ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યું. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવા પણ હુકમ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક આ ચુકાદાને આવકારતા કહ્યું, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.
1: સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ આતંકવાદ સામે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.
0: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા 56 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 246 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શૂન્ય જાનહાનિના અભિગમ સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગરના વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરતા શ્રી વાઘાણીએ તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન યોજના અને લોકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની માહિતી મેળવી. શ્રી વાઘાણીએ જળાશયમાં પાણીની આવક અંગેનો તાજેતરનો અહેવાલ પણ મેળવ્યો. તેમણે સંભવિત રોગચાળો અટકાવવા ક્લોરીનની ટીકડીઓ અને ઓઆરએસનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ ત્વરિત પ્રતિભાવ દળ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 12 ઇંચ, ભાવનગરમાં 8 ઇંચ અને રાજકોટમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગ સજ્જ છે. દરમિયાન ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. તેમાં ચોમાસામાં સંભવિત આપત્તિઓ સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં રાજ્યની આરોગ્ય સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી. શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જાહેર આરોગ્ય કેન્દ્ર PHC, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC અને 108 એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓથી સજ્જ છે. હાલ રાજ્યમાં કોઈ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
2: એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે.
0: પંચમહાલમાં ગોધરાના વિંઝોલ અને જીતપુર ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાના અહેવાલ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘર અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરાયો હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
2: આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા બીજા કોઈ ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે, જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર કરવામાં આવ્યો છે.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સક્રિય થયા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપના નિરીક્ષક પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતા નાયકે વડોદરામાં દાવેદારોની રજૂઆત અને અભિપ્રાય સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થતા આગામી 30 જુલાઈએ પેટા ચૂંટણી માટે મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાને રાજ્યના જાહેર જીવન માટે મોટી ખોટ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી. જેતપુર પાવીમાં ઉમરવા ખાતે તેમણે સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને શોકગ્રસ્ત પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આજથી 3 દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમોના ભવ્ય પ્રદર્શન સમૃદ્ધ ગુજરાત 2026નો પ્રારંભ થયો. પહેલા જ દિવસે 8,000થી વધુ વિદ્યાર્થી આ પ્રદર્શન નિહાળ્યું. મણિનગરમાં LG મેદાન ખાતે પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું, આ પ્રદર્શનમાં સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને નાણાં સહિત સરકારના વિવિધ વિભાગના 50થી વધુ સ્ટોલ લગાવાયા છે. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જગતના નાથના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે સરસપુરમાં તેમના મોસાળમાં રોકાયા છે, જ્યાં તેમને ભરપૂર લાડ લડાવવામાં આવી રહ્યા છે, તેમજ તેમને ભાવતી વિવિધ વાનગી અને 56 ભોગ અર્પણ કરવામાં. રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી ફરી વરસાદનું આગમન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદનો અહેવાલ છે. તેમાં પણ સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 20.44% જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે માછીમારોને 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. સુરતમાં ગઈકાલથી થતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફસાયેલા 567 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, તેમજ 21 લોકોને બચાવાયા. તેમજ ભેદવાળ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાયું. પાલી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબવાથી 2 બાળકોના મોતના અહેવાલ છે. અરવલ્લીના માલપુર તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો, તો મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
3: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી માલપુર, મોડાસા, મેઘરજ, શામળાજી, ભીલોડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે શામળાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રામપારક સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપીમાં પણ પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે, જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયા, તો રાજકોટનું લાલપરી જળાશય 70% ભરાતા નવાગામ અને બેડીગામ માટે ચેતવણી અપાઈ.

0: વરસાદ નોંધાયો. બોટાદ તેમજ ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ગીર સોમનાથમાં ઉનાના અસરગ્રસ્ત ગામોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પેકેટનું વિતરણ કરાયું. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થયા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યમાં આગામી 13 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
1: गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, नर्मदा, भरूच, खेड़ा, अरवली के लिए दिया गया है.
0: વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, કૃષિના વિકાસ અને ઉત્પાદન વધારવા માટે અવનવા સંશોધન થતા રહ્યા છે અને આધુનિક તાંત્રિકતાના યુગમાં આવા સંશોધનો આપણા સુધી ઝડપથી પહોંચી રહ્યા છે. વિવિધ પાકોના ઉત્પાદન પર અસર કરતા જૈવિક પરિબળોમાં જુદી જુદી જીવાત અને રોગ એ મુખ્ય છે. તેમાંય ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણીય ફેરફારોને કારણે કેટલીક

આ રસાયણોના અવશેષો મળવા, જળ અને જમીનનું પ્રદૂષણ, સજીવો તેમજ પરાગજ્ઞાન કરતા કીટકો પર થતી આડઅસરો વગેરે જોવા મળે છે. તેથી જંતુનાશક રસાયણોના ઉપયોગ થકી પાક ઉત્પાદનમાં થતો ઘટાડો અટકતા પાક ઉત્પાદન વધુ મળે છે, તે પણ એક હકીકત છે. હવે ખેડૂત મિત્રો, કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધવાની સાથે સાથે કૃષિના જે રસાયણો છે તેનો પણ વપરાશ આપણે વધારી દીધો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા રોગજીવાતના વ્યવસ્થાપન માટે જુદા જુદા કૃષિ રસાયણોનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સતત સંશોધન થતું રહે છે. તાજેતરમાં જ હવે એક નવું રસાયણ ફ્લુક્સામેટામાઇડનું સંશોધન થઈ તે બજારમાં ઉપલબ્ધ થયું છે, જેની માહિતી આપણે થોડી આજે જોઈએ. તો ખેડૂત મિત્રો, ફ્લુક્સામેટામાઇડની સૌ પ્રથમ નિશાન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાપાન દ્વારા 22 જાન્યુઆરી 2019 નોંધણી કરવામાં આવી અને 15 મે 2019 તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ બહારના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પણ આ જીવાતનાશક બહાર પાડવામાં આવેલ છે. ભારતમાં આ જીવાતનાશક ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આ જીવાતનાશક ગ્રાસિયા અને શિનવા જેવા વ્યાપારી નામે બજારમાં વર્ષ 2022 ઉપલબ્ધ છે. તો ખેડૂત મિત્રો, ફ્લુક્સામેટામાઇડ એ મેટાડાયામાઇડ જૂથમાં સમાવેશ થતી એ અગત્યની જીવાતનાશક છે, તો તેના વિશે આપણે વાત કરીએ. ખેડૂત મિત્રો, કેન્દ્રીય કીટનાશક મંડળ અને નોંધણી સમિતિ દ્વારા આ જે કીટનાશક છે એ 10 EC સ્વરૂપમાં નોંધણી થયેલ છે. આ જીવાતનાશક લીલી ઈયળ, જે મરચાં, ટામેટા, તુવેર, ભીંડામાં જોવા મળે છે, પછી લશ્કરી ઈયળ કોબીજ અને મરચાંમાં, પછી હીરાફુદુ કોબીજમાં, થ્રીપ્સ ભીંડા, ટામેટા, મરચાં અને રીંગણ, તડતડિયા એટલે જે ભીંડા અને રીંગણમાં જોવા મળે છે, ગોળિયા ઈયળ કોબીજમાં જોવા મળે છે, ટપકાવાળી ઈયળ તુવેરમાં જોવા મળે, ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ જે રીંગણમાં જોવા મળે. આ બધી જીવાતના વ્યવસ્થાપન માટે 8 મિલીલીટર 10 લીટર પાણીમાં, એટલે કે 400 મિલીલીટર પ્રતિ 500 લીટર પાણી પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની ભલામણ કરેલ છે. આ કીટનાશકના છંટકાવ પછી 5 દિવસ બાદ જ મરચાં, રીંગણ, કોબીજ, ભીંડા, ટામેટા, તુવેરની વીણી કરવી જોઈએ, જેથી આ કીટનાશકના અવશેષોને આહારમાં આવતા અટકાવી શકાય. ફ્લુક્સામેટામાઇડ માનવ, સસ્તન પ્રાણીઓ, મધમાખી, કાળી ભમરી અને ફૂલોની મુલાકાત લેતા અન્ય કીટકો સામે પ્રમાણમાં ઓછું જોખમકારક માલુમ પડેલ છે. છતાં તેની સંકલિત જીવાત વ્યવસ્થાપન વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરીને કરવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બજારમાં નવી આવેલ ફ્લુક્સામેટામાઇડ નામની જીવાત વ્યવસ્થાપનની દવા વિશેની. આગળ હવે આપણે એક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરવાના છે. એ પહેલાં શરૂઆતમાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

તો ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. હવે આપણે વાત કરીશું બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે. ખેડૂત મિત્રો, બંટીનું વાવેતર ગુજરાત રાજ્યના ડાંગ, વલસાડ, નર્મદા અને પંચમહાલ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે. વર્ષ 2018-19 દરમિયાન ભારત દેશમાં કુલ 96,200 હેક્ટર વિસ્તારમાં બંટીનું વાવેતર થયેલ અને તેની ઉત્પાદકતા 930 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. બંટીના દાણા નાના હોવાને લીધે તેને હલકા ધાન્ય કહેવામાં આવે છે, જેનો ઉપયોગ લોકો સામાપાચમના દિવસે કરે છે. તેની પોષણયુક્ત ઉપયોગીતા ઘણી જ વધુ છે. ડુંગરાળ વિસ્તારની આબોહવાકીય પરિસ્થિતિમાં આ પાક લઈ શકાય છે. આદિવાસી લોકો ખાવામાં ડાંગરની જગ્યાએ બંટીનો ઉપયોગ કરે છે. બંટીમાં કેલ્શિયમ, આયર્ન અને પાચક રેસાનું પ્રમાણ વધારે હોવાથી તે પોષક તત્વોથી ભરપૂર અને ઉત્તમ આહાર છે. તો ખેડૂત મિત્રો, બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં જમીન અને આબોહવા વિશે આગળ વાત કરીએ તો બંટીનો પાક ડુંગરાળ જમીન એટલે કે સમુદ્ર તટથી 2700 મીટર ઊંચાઈ સુધી આબોહવા તથા ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં સારી રીતે લઈ શકાય છે, જેમાં સારા નિતારવાળી લાલ રાખોડી રંગની ગોરાડુ અને હલકી અથવા મધ્યમકાળી જમીન બંટીને વધુ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં આ પાક સારો થાય છે. ચોમાસુ ઋતુમાં આપણા રાજ્યમાં સમતલ વિસ્તાર અને સારા નિતારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, જમીનની તૈયારીની જો વાત કરીએ તો અગાઉના પાકની કાપણી થઈ ગયા બાદ જમીનને હળ અથવા ટ્રેક્ટર કલ્ટિવેટરથી આડી ઊભી ખેડ કરી કરબ મારી નીંદણ તથા જડિયા વીણી વાવેતર માટે જમીન તૈયાર કરવામાં આવે છે. એની ખાસ તો આપણે હવે જાતોની જો વાત કરીએ તો ગુજરાત બંટી એક, એની ખાસિયતની જો વાત કરીએ તો સફેદ ભરાવદાર દાણાવાળી સ્થાનિક જાતો કરતાં વધુ ઉત્પાદન આપતી આ જાત છે, જેનું ઉત્પાદન 2000 થી 2200 કિલો પ્રતિ હેક્ટર મળી રહે છે. મોડી પાકતી જાત 100 થી 105 દિવસ, રોગ અને જીવાત સામે મધ્યમ પ્રતિકારક જાત છે. ખુલ્લા લાંબી કંટી ધરાવતી જાત, ઢળી પડવા સામે મધ્યમ પ્રતિકારક જાત,

નાણાંની ગુણવત્તા સારી હોય, મૂલ્યવર્ધિત બનાવટો માટે સારી, ચીપટનું ઉત્પાદન વધુ આપતા પશુ આહાર માટે પણ એ પૌષ્ટિક છે. ગુજરાત બંટી એક. તો એના બિયારણના દરની જો વાત કરીએ તો બંટીનો દાણો જે છે એ ઝીણો હોવાથી એક હેક્ટરની ફેર રોપણી માટે 4 થી 5 કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે અને ઓરણ પદ્ધતિથી 10 થી 12 કિલોગ્રામ બિયારણની જરૂર પડે. હંમેશા ભલામણ કરેલ સુધારેલ જાતોનું જ શુદ્ધ પ્રમાણિત બિયારણ વાપરવું જોઈએ. હવે બીજના માવજતની જો વાત કરીએ તો જમીનજન્ય અને બીજજન્ય રોગથી રક્ષણ મેળવવા માટે ફૂગનાશક દવા જેવી કે થાયરામ અથવા કાર્બેન્ડાઝીમ પૈકી કોઈપણ એક ફૂગનાશક 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ, તેમજ એઝોસ્પાઇરિલમ જૈવિક ખાતર 5 મિલીલીટર પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો. ખેડૂત મિત્રો, ડાંગરની જેમ બંટીની ફેર રોપણી કરવામાં આવે તો તેનું ઉત્પાદન વધુ સારું મળે છે. જમીનને હળ અને કરફથી ખેડીને ભરભરી બનાવી, સમાર મારી સમતલ બનાવી, જેટલા વિસ્તારમાં રોપણી કરવાની હોય તેના 1/5 ભાગના વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું. 1 હેક્ટરની ફેર રોપણી માટે 5 ગુંઠા વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું. આ માટે 1 મીટર પહોળા, 10 મીટર લાંબા અને 15 સેન્ટીમીટર ઊંચાઈના ગાદી ક્યારા બનાવવા. દરેક ક્યારામાં 20 કિલોગ્રામ કોહવાયેલું છાણિયું ખાતર, 2 કિલોગ્રામ દિવેલીનો ખોળ, 125 ગ્રામ યુરિયા અને 500 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જમીનમાં આપવું. ધરુવાડિયું મોડામાં મોડું જૂનના 3જા અઠવાડિયામાં નાખી દેવું. દરેક ક્યારામાં 30 થી 40 ગ્રામ બીજ પૂખીને અથવા ગાદી ક્યારામાં 10 સેન્ટીમીટરના અંતરે ચાસ ખોલી હારમાં વાવેતર કરી ઢાંકી દેવું. બીજની વાવણી બાદ ગાદી ક્યારા ઉપર ભેજ રહે તે રીતે પાણી આપવું. બીજની વાવણી બાદ 8 થી 10 દિવસે ક્યારા દીઠ 125 ગ્રામ યુરિયા પૂરતી ખાતર તરીકે આપવું અને ત્યારબાદ ફરી 8 દિવસે ક્યારા દીઠ 125 ગ્રામ યુરિયા ફરી આપવું. ખેડૂત મિત્રો, ધરુવાડિયામાં કીટકના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3%, દાણાદાર ક્યારા દીઠ 100 ગ્રામ પ્રમાણે બીજની વાવણી બાદ 15 દિવસે આપવી. જરૂરિયાત મુજબ આપણે નિંદણને હાથથી દૂર કરવું. સામાન્ય રીતે 20 થી 25 દિવસે ધરુ ફેર રોપણી માટે તૈયાર થઈ જાય છે. મોટી ઉંમરના ધરુનો ઉપયોગ કરવાથી ફૂટ ઓછી મળે છે અને સરવાળે ઉત્પાદન ઓછું આવે છે. તો ખેડૂત મિત્રો, હવે આગળ ફેર રોપણીની વાત કરતા પહેલા આપણે ફરીથી એક સુંદર મજાનું ગીત સાંભળી લઈએ અને ગીત સાંભળ્યા બાદ આગળ ફેર રોપણી, કાપણી અને ઉત્પાદનની વાત કરીશું.

ખેડૂત મિત્રો, ફરી મળીને ખૂબ આનંદ થયો. આપણી વાત ચાલતી હતી બંટીની વૈજ્ઞાનિક ખેતી વિશે, પોષણયુક્ત રેસાવાળો આહાર અને ખાવામાં ખૂબ જ પૌષ્ટિક. તો હવે તેની ફેરરોપણીની જો વાત કરીએ તો બંટીની ફેરરોપણી માટે જુલાઈનું પ્રથમ પખવાડિયું ઉત્તમ સમય છે. બંટીની ફેરરોપણી માટે બે હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખી દાણા દીઠ 1 છોડની રોપણી કરવી અને હેક્ટરે 3-4 લાખ છોડ જાળવવા. ફેરરોપણી માટે 4-5 પાનવાળું 25-30 દિવસનું ચીપાદાર ધરવું ઉત્તમ ગણાય છે. ફેરરોપણી અગાઉ પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળ કે પાવર ટીલરથી ઘાવલ કરી સમાર મારવો. ઘાવલ કરતાં અગાઉ જરૂરી પાયાનું ખાતર આપી દેવું. રોપણી પહેલાં ધરુના મૂળને પ્રવાહી જૈવિક ખાતર એઝોટોબેક્ટર દ્રાવણમાં 15 મિનિટ બોળીને ફેરરોપણી કરવી. ફેરરોપણી સમયે ક્યારીમાં બહુ પાણી ન રાખવું, જેથી ધરુ સારી રીતે જમીનમાં ચોંટી જાય. ઓરણ પદ્ધતિથી વાવણી કરવાની હોય તો બે હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને હારમાં બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ફેરરોપણીની, જે જુલાઈના પ્રથમ પખવાડિયામાં કરવામાં આવે છે, જે હવે સમય આવવાની તૈયારી છે. હવે આગળ એના ખાતર વ્યવસ્થાપનની જો વાત કરીએ તો પ્રતિ હેક્ટર 10 ટન સારો કોવાયેલું છાણું ખાતર, 20 કિલોગ્રામ ફોસ્ફરસ ખાતર તરીકે જમીનમાં નાખવું. ફેરરોપણીના 6 દિવસ બાદ પાયાના ખાતર તરીકે અને 30 દિવસે પૂરતી ખાતર તરીકે 20 કિલોગ્રામ નાઇટ્રોજન આપવું. હવે નિંદણ નિયંત્રણની જો વાત કરીએ તો બંટીના પાકને રોપણી બાદ 45 દિવસ સુધી નિંદણ મુક્ત રાખવો. ફેરરોપણી બાદ 2-3 વખત નિંદામણ કરવું. મજૂરોની અછત હોય તો નિંદણનાશકોનો ઉપયોગ કરવો. આ માટે બ્યુટાક્લોર 50 EC 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સક્રિય તત્વ 500 લિટર પાણીમાં ઓગાળીને રોપણી પછી તરત જ 3-5 દિવસ છંટકાવ કરવો, અથવા ક્યારીમાંથી પાણી નિતાર્યા બાદ 100 કિલોગ્રામ રેતી સાથે બ્યુટાક્લોરને ભેળવી ક્યારીમાં વ્યવસ્થિત રીતે પૂખી દેવી. હવે ખેડૂત મિત્રો, આગળ કાપણી અને સંગ્રહની જો વાત કરીએ તો બંટીનો પાક 90-110 દિવસ સુધીમાં પાકી જાય છે. બંટીની કંટી જેમ જેમ તૈયાર થાય તેમ કાપતા જઈ ખળામાં સૂકવી બળદથી પગર કરી દાણા છૂટા પાડવા. પવનની મદદથી દાણાને સાફસૂફ કરી અનાજ ભરવાની કોઠીમાં સંગ્રહ કરવો. બધી કંટી કપાઈ જાય એટલે બંટીનું પરાળ ચીપટ કાપી લઈ તેનું કૂંડવું બનાવી સંગ્રહ કરવો, જે ઢોરના સૂકાચારા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. ખેડૂત મિત્રો, ઉત્પાદનની જો વાત કરીએ તો

વંટીના પાકમાં સુધારેલ ખેતી પદ્ધતિમાં દાણાનું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 1800 થી 2000 કિલોગ્રામ મળે છે, જ્યારે પરાળ ચીપડનું અંદાજે 7000 થી 8000 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપણને ઉત્પાદન મળે છે. પરાળ પણ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય પશુ આહાર માટે આગળ વાત કરીએ એમ ઉત્તમ છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની. આવી જ અવનવી વાતો સાથે ખેડૂત મિત્રો આપણે દર અઠવાડિયે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મળતા હોઈએ છીએ. તો અમારી સાથે આપ જોડાયેલા રહો અને આવી જ નવી નવી વાતો આપણે કરતા રહીએ. તો ખેડૂત મિત્રો, હવે અંતમાં સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

અને હવે એક નજર હવામાન સમાચાર પર. તો આવતીકાલનો વરતારો જણાવે છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો માછીમાર ભાઈઓને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો આ હતા હવામાન સમાચાર, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર રીલે કરીશું.

0: પ્રધાન આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું, ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરવા કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા પાસે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની અપાર તક છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતના 140 કરોડ લોકો અને ઇન્ડોનેશિયાના 29 કરોડ લોકો સહિયારી પ્રગતિ માટે સાથે મળીને આગળ વધશે ત્યારે ઇતિહાસ રચાશે.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત કાર્યકારી જૂથ પદ્ધતિ દ્વારા આતંકવાદનો સામનો કરવા નજીકથી કામ કરી રહ્યા છે.
1: આતંકવાદ જૈસે વિષયો પર ભારત ઓર ઇન્ડોનેશિયા દોનો કી એક રાય રહી હૈ. પિછલે વર્ષ પહલગામ મેં જબ જધન્ય આતંકવાદી હમલા હુઆ, ઇન્ડોનેશિયા તબ ભારત કે સાથ મજબૂતી સે ખડા રહા. મેં ઇસકે લીએ રાષ્ટ્રપતિ પ્રભવો ઓર આપ સભી કા આભાર વ્યક્ત કરતા હું. હમારે દોનો દેશ કાઉન્ટર ટેરરિઝમ પર જોઇન્ટ વર્કિંગ ગ્રુપ કે માધ્યમ સે સાથ કામ કર રહે હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો યાંતો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના હેતુથી સમજૂતી કરાર કર્યા હતા.
1: ક્રિટિકલ મિનરલ્સ ઓર સ્ટીલ કે ક્ષેત્રમાં સપ્લાય ચેન કો અધિક મજબૂતી દેને કે લિયે ભી અહમ સમજોતા હુઆ હૈ. હમારી કંપનીઝ કે બીચ સ્ટેનલેસ સ્ટીલ ઓર રેર અર્થ મેગ્નેટ કો લેકર સાઝેદારી કી નઈ શરૂઆત હો રહી હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM બેંગ્લોરના પરિસરને ઇન્ડોનેશિયામાં સ્થાપવાની મંજૂરી મળવાથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દિલ્હીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
2: 6300 હેક્ટર હરિત રીચ દિલ્હી કા ફેફડા બનકર દિલ્હી કે પર્યાવરણ કી સુરક્ષા કરેગી. 1 કરોડ સે અધિક દેશી પૌધે

0: 33 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा।
1: विदेश मंत्री डॉक्टर एस जयशंकर बहरीन नायब प्रधानमंत्री खालिद बिन अब्दुल्ला अल खलीफा साथ मुलाकात करी। डॉक्टर जयशंकर सोशियल मीडिया संदेश में जणाव्यू के बन्ने विविध क्षेत्रों में द्विपक्षीय सहयोग ने आगळ वधारवा अंगे चर्चा करी हती। तेमणे प्रादेशिक परिस्थिति पर विचारों आदान प्रदान कर्यु। इमरजेंसी क्रेडिट गेरंटी योजना पांचवा तबक्का हेठ 4 लाख थी वधु गेरंटी जारी करवामां आवी छे अने गेरंटीनी रकम 1,55,000 करोड़ रूपयाने वटावी गई छे। आ वर्षे मे महीनामां शुरू करायेली आ योजनानो सौथी वधु फायदो सूक्ष्म नाना अने मध्यम उद्योगोने थयो छे, जेमने 98% गेरंटी पूरी पाडवामां आवी छे। कुल गेरंटी रकममांथी 82% रकम MSMESને पण आपवामां आवी छे। केन्द्रीय कृषि मंत्री शिवराजसिंह चौहान प्रगति प्रोजेक्ट शुभारंभ करायो, जेनो उद्देश्य 20,000 थी वधु कृषि उद्योग साहसिको अने 20 लाख खेडूतोने सशक्त बनावानो छे। नवी दिल्ली में पत्रकारों साथे वात करता श्री चौहान विकसित भारत लक्ष्य ने प्राप्त करवा कृषि विकास समृद्ध गामडाओ अने समृद्ध खेडूतोनी जरूरियात पर भार मूक्यो हतो।
2: सरकार अपने सारे प्रयत्न कर रही है, लेकिन सरकार के साथ अगर बाकी संगठन भी जुड़ते हैं तो काम और तेजी से आगे बढ़ता है। और प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड कर इन्होंने तैयार किए हैं, जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं।
1: केन्द्रीय कृषि और खेडूत कल्याण मंत्री शिवराजसिंह चौहान मंत्रालय वरिष्ठ अधिकारी साथ उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने कपास उत्पादकता मिशन विषे माहिती आपी। उपराष्ट्रपति भारत कपास क्षेत्र ने मजबूत बनावा मिशन व्यापक कार्य योजना की प्रशंसा करी। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ગુજરાતના અમદાવાદમાં 26 જુલાઈ 2008 રોજ થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો। આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી। તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો। અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો। ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત હરિયાણા પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિઓ છે। હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। વલસાડ જિલ્લામાં વાપીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને ઘણા વિસ્તારોમાં લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ કોઈપણ કટોકટીનો સામનો કરવા NDRF અને SDRFની 39 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। ફાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ સારા વચ્ચે રાષ્ટ્રપતિ મહેલમાં બેઠક પહેલા આજે સીરિયાના પાટનગર દમાસ્કસમાં 2 વિસ્ફોટ થયા, જેમાં 4 પોલીસકર્મીઓ સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સુરક્ષિત છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ વોશિંગ્ટન સાથે અંતિમ કરાર પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે। શ્રી અરાગચીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી વોશિંગ્ટન અને તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે ત્યાં સુધી તેરાન વાટાઘાટો ફરી શરૂ કરશે નહીં। તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી અને શંકાસ્પદ ભંડોળના રૂટિંગના કિસ્સામાં પ્રવર્તન નિદેશાલયે આજે કોલકાતા અને તેની આસપાસના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા। ઈડી દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ હેતુઓ માટે ઉડ્ડયન અને મુસાફરી કંપનીઓ દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કેરળના આરોગ્ય મંત્રી કે મુરલીધરન સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી। બેઠકમાં રાજ્યમાં મુખ્ય આરોગ્ય કાર્યક્રમો અને જાહેર આરોગ્ય પહેલોના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। ભારે વરસાદને કારણે આજે વાયનાડના મેપડીમાં કલાડી નજીક ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનના 3 લોકોના મોત થયા હતા. ભૂગર્ભમાં ફસાયેલા 9 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મેપડીની સરકારી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં

હતા. પુરુષ ક્રિકેટમાં ભારત આજે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. મેન ઇન બ્લુ ટીમ શ્રેણીને બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યર હજુ સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. વાર્ષિક યાત્રાના 5મા દિવસે આજે યાત્રાળુઓની સંખ્યા 1,00,000ને વટાવી ગઈ. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 20,537 યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70,00,000 વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: More than 70 ponds will be developed within the ridge, along with small restaurants and visitor amenities. In addition, all archaeological structures in the area will be conserved and protected.
1: Archaeology ki sanrachna surakshit karenge.
2: Delhi Chief Minister Rekha Gupta said over 12 lakh saplings will be distributed free of cost and appealed the citizens to actively participate in the campaign. In Kerala, three people were killed in a landslide at the tunnel construction site near Kallari in Meppadi, Wayanad, following heavy rainfall today. Nine workers who were trapped underground were rescued and shifted to the Government Medical College Hospital in Meppadi. Six others remain missing and are feared trapped beneath the debris. Rescue operations are continuing with teams from the Fire and Rescue Services and Disaster Response Agencies. The Keralam State Disaster Management Authority said the collapse occurred when debris accumulated during excavation for the tunnel construction site slid down due to heavy rain. Wayanad has been experiencing heavy rainfall since yesterday. A red alert has been issued for Wayanad and Kozhikode districts. Heavy monsoon rains continued to batter Maharashtra today, triggering flooding, landslides and traffic disruptions in Palghar, Raigad and Ghat areas of Nashik, Pune, Ahilya Nagar and Kolhapur districts. Meanwhile, Mumbai and the adjoining areas witnessed a relative easing of rainfall. The IMD has forecast heavy rainfall conditions in several areas of North and South India for the next 3 to 4 days. Here is more from our correspondent.
3: IMD has issued a red alert for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till 13th of this month. The weather agency has forecast heavy to very heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, coastal Karnataka, Gujarat, Konkan, Goa, Madhya Maharashtra, Madhya Pradesh and South Interior Karnataka till 13th of this month. Thunderstorm conditions have been forecast over Gujarat, Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal and Telangana till next Monday. Thunderstorms accompanied with lightning and gusty winds are likely to prevail over Andhra Pradesh, Jharkhand, Lakshadweep, Andaman and Nicobar Islands, Odisha and northeastern region during the next 3 to 4 days. Ishani Yadav, Akashvani News, Delhi.
2: Two explosions rocked Syria's capital Damascus this afternoon, injuring 18 people, including four police officers. The explosions occurred just before the meeting between French President Emmanuel Macron and his Syrian counterpart Ahmed al-Shara at the presidential palace. President Macron, who arrived in the Syrian capital yesterday, is the first top European leader to visit the war-torn country since the fall of the regime headed by Bashar al-Assad. Benchmark domestic equity indices gave up their initial gains and ended on a negative note today. We have a report.
4: Sensex dropped 104 points to close at 78,181. Nifty dipped 32 points to settle at 24,399. Both the stock market indices dropped 0.13%. In the broader market on the National Stock Exchange, the mid-cap 100 index fell 0.3%, while the small-cap 100 index lost more than 0.5%. In the foreign exchange market today, the rupee appreciated by 44 paise to close at 94 rupees and 96 paise against the US dollar. With Ayushi's report, Arjun Chaudhary for Akashvani News.
2: On to sports. In men's cricket, India will take on hosts England in the third T20 international of the five-match series at Trent Bridge in Nottingham tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. England defeated India by 4 wickets in the second T20 match on Saturday in Manchester. The first match was washed out due to rain. In the Wimbledon tennis, world number one and defending champion Jannik Sinner has stormed into men's singles semi-final, beating Jan Lennard Struff of Germany in London this evening. In women's singles, Coco Gauff advanced to the semi-finals, defeating fellow American Jessica Pegula in a thrilling quarter-final match. And in FIFA World Cup, defending champions Argentina will take on Egypt in the round of 16 match in Atlanta tonight. The match will start at 9:30 p.m. Indian time. Later in another round of 16 clash, Switzerland will face Colombia in Vancouver at 1:30 a.m. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses Indonesian Parliament, says India stands for freedom of navigation in the Indo-Pacific and follows the path of development, not expansionism. Road Transport and Highways Minister Nitin Gadkari asserts ethanol blending program is scientifically proven and delivered significant economic and environmental benefits. Home Minister Amit Shah launches mission to plant 70 lakh saplings in Delhi, over 6,000 hectares of green ridge area to be developed into forest land. Three persons killed and six go missing after a landslide hits Wayanad Tunnel construction site in Kerala. IMD forecasts heavy rain in several parts of North and South India. And in men's cricket, India take on hosts England in the third T20 international of the five-match series in Nottingham tonight. That is all in the news at night. Good night.
5: Akashvani, Ahmedabad, Vadodara. નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના કાર્યક્રમમાં આપણે આ અઠવાડિયાની વિવિધ ક્ષેત્રની મહત્વની ઘટનાઓ અને સિદ્ધિઓ વિશે જાણીશું. તો આવો શરૂઆતમાં નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. સેમિકન્ડક્ટર ક્ષેત્રે સાણંદની હેટ્રિક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકોન ઓસેટ સુવિધાનો પ્રારંભ. રાજ્યમાં સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન માટેનો ત્રીજો પ્લાન્ટ કાર્યરત. ભારત ટૂંક સમયમાં બનશે ચીપ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર. અનરાધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. ગુજરાતમાં જળ સુરક્ષા માટે નવો પ્રયોગ. દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી નિર્માણાધીન બે આધુનિક રબર ડેમ. જૂનાગઢના હસનાપુર ડેમ પ્રોજેક્ટે વોટર ક્રેડિટ સર્ટિફિકેશન મેળવી એશિયાભરમાં રચ્યો ઇતિહાસ. અને રાજકોટના ખેલાડી દેવ્યાની બા ઝાલા એશિયન રમતો માટે પસંદગી પામનાર રાજ્યના એકમાત્ર મહિલા ખેલાડી. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના સમાચાર દર્પણના આ અંકમાં. શ્રોતા મિત્રો, દિવસે દિવસે ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે અને આજના આ આધુનિક યુગમાં જેના વગર ટેકનોલોજીની કલ્પના કરવી મુશ્કેલ છે, એ જો કોઈ વસ્તુ હોય તો એ છે ચીપ. જે ચીપ અત્યાર સુધી ભારત આયાત કરતું હતું, એ ચીપ હવે ભારતમાં બનવા જઈ રહી છે. ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યો છે. અમદાવાદ નજીક આવેલા સાણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 7,600 કરોડ રૂપિયાના અત્યાધુનિક સીજી સેમિકોન ઓસેટ પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સુવિધા માત્ર રોજગારીને તકો જ ઉભી કરશે એમ નહીં, પરંતુ ભારતનું નામ વૈશ્વિક નકશા પર પણ ચમકાવશે અને મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરશે.
6: સાથીઓ, બીતે વર્ષો મેં હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ. આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે લગભગ 7 ગુણા બઢ ચુકા હૈ. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ લગભગ 11 ગુણા બઢ ચુકા હૈ. સાથીઓ, હમારા પ્રયાસ સિર્ફ ફાઇનલ પ્રોડક્ટ મેં આત્મનિર્ભરતા તક સીમિત નહીં હૈ. હમારા પ્રયાસ કમ્પોનન્ટ મેં ભી આત્મનિર્ભરતા કી તરફ હૈ. ઓર ઇસલિયે અબ ભારત કા અગલા કદમ ઉઠ રહા હૈ. હમ કેવલ મોબાઇલ નહીં બનાયેંગે, હમ કેવલ ઇલેક્ટ્રોનિક્સ નહીં બનાયેંગે, હમ ઉન ચિપ્સ કા નિર્માણ ભી કરેંગે જિનસે ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી દુનિયા ચલતી હૈ. ઓર યહી હમારી રણનીતિ હૈ. પહેલે પ્રોડક્ટ, ફિર કમ્પોનન્ટ્સ, ઓર અબ સેમિકન્ડક્ટર, યાની ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી વેલ્યુ ચેઇન ભારત મેં હોગી. યહ વિકસિત ભારત કા રોડ મેપ હૈ. યહી મેક ઇન ઇન્ડિયા કા અગલા ચરણ હૈ. સાથીઓ, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ કા નેક્સ્ટ સ્ટેપ હૈ ક્રિટિકલ મિનરલ્સ ઓર હાઈટેક મટીરિયલ્સ મેં આત્મનિર્ભરતા.
5: તેમણે વિશ્વાસ કર્યો હતો કે આગામી સમયમાં સાણંદ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર હબ તરીકે ઓળખાશે.
6: સાથીઓ, આપ સભી જાણકાર લોગ યહાં બેઠે હૈ. મેં દેખ રહા હું બહોત સારે યુવા સાથી ભી યહાં મૌજૂદ હૈ. હમ અગર દુનિયા કે ઔદ્યોગિક ઇતિહાસ કો દેખેંગે તો એક બાત સ્પષ્ટ હોતી હૈ. દુનિયા કી કોઈ ભી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર કિસી એક અકેલી ફેક્ટરી સે નહીં બની. ઇન્ડસ્ટ્રીયલ પાવર કી ન્યુ ક્લસ્ટર્સ હોતે હૈ. અમેરિકા કી સિલિકોન વેલી, તાઇવાન કા શિનચુ સાયન્સ પાર્ક, જાપાન કા સિલિકોન આઇલેન્ડ, સુકુવા સાયન્સ સિટી, એ સબ क्लस्टर के महत्व को दर्शाते हैं। आज सानंद भी उसी दिशा में अपने कदम बढ़ा रहा है।
5: आ कार्यक्रम में केंद्रीय मंत्री अश्विनी वैष्णवे कहूं कि भारत में बनेली आ सेमीकंडक्टर चिप्स हवे जापान, अमेरिका और यूरोप जेवा देशों में पण मोकलाशे।
7: भारत के लिए गौरव की बात है कि जो बेटियां गांव से पहली बार निकली वो ट्रेनिंग करने गई मलेशिया और अब जो इकोसिस्टम बन रहा है

0: आने वाले प्लांट्स में भारत में ही ट्रेनिंग भी दे पाएंगे, नए नौजवानों को तैयार भी कर पाएंगे। और जो सबसे बड़ी बात है कि भारत में बनी चिप्स, इस प्लांट में बनी चिप्स अब जापान, अमेरिका और यूरोप भी जाएगी। भारत की तकनीक दुनिया भर में अपना नाम कमाएगी। और इन चार वर्षों से कम समय में आज 12 यूनिट्स का कंस्ट्रक्शन चल रहा है, 3 यूनिट में कॉमर्शियल प्रोडक्शन, 24 डीप टेक डिजाइन के स्टार्टअप्स तैयार हुए और 70,000 नौजवानों को डिजाइन में ट्रेनिंग मिली है। 315 यूनिवर्सिटीज में आज डिजाइन के कोर्स चल रहे हैं और आज इलेक्ट्रॉनिक्स और सेमीकंडक्टर से देश की नई पहचान बन रही है। इलेक्ट्रॉनिक्स में आज 13 लाख करोड़ रुपए की इंडस्ट्री भारत में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग की बन गई है, जिसमें 25 लाख लोगों को रोजगार उससे जुड़ा हुआ है।
1: તો બીજી તરફ કુદરતની મહેરબાનીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે। છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે। સુરત શહેરમાં મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે। આ સ્થિતિ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ લોપા દરબાર।
2: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે અંતર્ગત સુરત શહેરમાં ગતરોજથી શરૂ થયેલા વરસાદે સુરતમાં પાણી પાણી કરી દીધું હતું। શહેરના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા। તેને જોતા આજે સવારથી જ સમગ્ર શાળાઓ અને કોલેજોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું। આ સાથે વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ ડિંડોલી, અડાજણ, રોડ, પર્વતપાટિયા, વરાછા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના રેસ્ક્યુ કરાયા હતા અને પાંડેસરાના શિવમનગર અને પ્રેમનગરમાંથી લોકોને રેસ્ક્યુ કરાઈને સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં રાખવામાં આવ્યા હતા। આ સિવાય સુરત મહાનગરપાલિકા દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। ICCC બિલ્ડિંગમાંથી કેમેરા દ્વારા સિટીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ સમસ્યા અથવા પાણી ભરવાની સમસ્યા દેખાય તે જગ્યાએ પાલિકા દ્વારા મદદ પહોંચાડે આવી રહી છે।
1: ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાં પણ અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યાંની પરિસ્થિતિ અંગે આપણને માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ હરેશ ટાંક।
3: અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન થયેલ વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતત અને અવિરત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ધારી ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલિયા વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો છે। પાણી ભરાવવાની સ્થિતિમાં અત્યાર સુધીમાં લીલિયા તાલુકાના બવાડી ગામે કુલ 8 લોકો જે ફસાયેલ હતા તેમનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે। ધારીના મીઠાપુર ડુંગરી ચલાલામાં 10 જેટલા લોકો તથા કથિરવદર મુકામે 12 લોકો ફસાયા હતા, તેમનું પણ રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા। NDRF અને ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2 માનવ મૃત્યુ અને 4 પશુના મૃત્યુનો બનાવ બન્યા છે। ઉપરાંત વરસાદની સ્થિતિને પગલે કુલ 12 કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે। જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ધારી વિસ્તારમાં જે રસ્તાઓ વરસાદથી પ્રભાવિત થયા હતા તેને યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યા છે। જિલ્લામાં 10 માંથી 7 ડેમ ઓવરફ્લો છે, તે તમામ ડેમ સલામત અને મોનિટરિંગમાં છે। ખોડિયાર ડેમ, ધાત્રવડી ડેમ તેમજ ઠેબી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે અને સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે, ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે। સમાચાર દર્પણ માટે અમરેલીથી હરેશ ટાંક।
1: શ્રોતા મિત્રો, જળ સંચય અને જળ સંરક્ષણ આજના સમયની તાતી જરૂરિયાત બની છે ત્યારે જળ સંસાધનોના આધુનિકીકરણ માટે ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે। રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા દક્ષિણ કોરિયાની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોટાઉદેપુરની હેરણ નદી અને તાપીની અંબિકા નદી પર 2 આધુનિક રબર ડેમ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આ અંગે માહિતી આપી રહ્યા છે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ।
4: ગુજરાતમાં પ્રથમ વખત દક્ષિણ કોરિયન ટેકનોલોજી આધારિત અત્યાધુનિક એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોદેલી તાલુકાના રાજવાસરા ગામે હેરણ નદી ઉપર અંદાજે ₹82 કરોડથી વધુના ખર્ચે અને તાપી જિલ્લાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર ₹79 કરોડથી વધુના ખર્ચે આ બે આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. રાજવાસરા રબર ડેમ પૂર્ણ થતાં 25 ગામોના આશરે 3,420 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા મજબૂત બનશે. લગભગ 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થશે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે. ખેડૂતોને વર્ષભર સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને પીવાના પાણીની

0: છે અને તેનું આયુષ્ય અંદાજે 30 વર્ષ જેટલું છે.
1: હવે વાત કરીએ જૂનાગઢના હસનાપુર ડેમની. આ ડેમે પર્યાવરણ અને જળ સંરક્ષણના ક્ષેત્રમાં સમગ્ર એશિયા ખંડમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ડેમે યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી પાસેથી વોટર ક્રેડિટ સર્ટિફિકેશન મેળવીને જળ સંચયના મોડેલને વૈશ્વિક ઓળખ અપાવી છે. આ સફળતાની વિસ્તૃત ગાથા વિશે સાંભળીએ એક ખાસ અહેવાલ.
2: ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ હવે માત્ર એક જળાશય નથી, પરંતુ કુદરતી સંસાધનમાંથી આર્થિક મૂલ્ય ઊભું કરતું એશિયાનું અગ્રણી કેન્દ્ર બન્યો છે. પાછલા 9 વર્ષ દરમિયાન અહીં નિર્ધારિત મર્યાદા મુજબ વાર્ષિક 10 લાખ લીટર પાણી બચાવવામાં આવ્યું છે. આ અવિરત પુરુષાર્થના લીધે જ પ્રોજેક્ટને 90 લાખ વોટર ક્રેડિટનું સત્તાવાર પ્રમાણપત્ર મળ્યું છે. આગામી સમયમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયકલિંગ જેવી શ્રેષ્ઠ કામગીરીનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેરિફિકેશન થતાં જ આ સર્ટિફિકેટ બજારમાં વેચી શકાશે, જે સ્થાનિક તંત્ર માટે કમાણીનો નવો અને કાયમી સ્ત્રોત બનશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાએ વધુ માહિતી આપી.
3: હસનાપુર ડેમને અંદર અમને અપર લિમિટ પ્રમાણે 10 લાખ લીટર જેટલી પર યર અમે કન્ઝર્વ કરેલું એ સાબિત થતા તેઓએ બેક ઇફેક્ટથી 9 વર્ષની એટલે કે 90 લાખ ક્રેડિટ અમને સર્ટિફાઇડ કરેલ છે. ક્રેડિટ સર્ટિફિકેટ જેવું જનરેટ થઈ જાય એના પછીની પ્રોસેસ એવી છે કે આ જે પ્રેક્ટિસિસ આપણે કરતા હોય રેઇન વોટર હાર્વેસ્ટિંગની, વોટર રિસાયકલિંગની અથવા તો વોટર કન્ઝર્વેશનની એ પ્રેક્ટિસને વેલિડેટ થઈ જાય તો આને સર્ટિફિકેટ જનરેટ થાય એનું આપણે એક નવો એક ઇકોનોમિકલ સ્ટ્રીમ જે કહેવાય ઇન્સેન્ટિવાઇઝ જે પાણીને કરવાનો જે કરી શકીએ એ પ્રમાણેનું સર્ટિફિકેટને અમે વેચી શકીએ.
2: આ સક્ષમ મોડેલ પાણીની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થામાં પણ મોખરે છે. હસનાપુર ડેમનું કુદરતી ઝરણા જેવું શુદ્ધ પાણી જૂનાગઢના 4 મુખ્ય વિસ્તારોની તરસ છીપાવે છે. આ જળરાશિ સીધી ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં આધુનિક પદ્ધતિથી શુદ્ધિકરણ કરીને હજારો નાગરિકોના ઘર સુધી નિયમિત અને ઉત્તમ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. સાંભળીએ જૂનાગઢના રહેવાસી સુધીર મિશ્રાની પ્રતિક્રિયા.
4: જૂનાગઢ હસનાપુર ડેમમાંથી જે પાણી આવે છે તે પાણી ઝરણાનું કોઈ અવરગવર વસ્તુને પાણી આવતું નથી, 100% ઝરણાનું પાણી હોય છે. તે પાણી જૂનાગઢ ધારાગઢ વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ જ્યાં 100% શુદ્ધ પાણી થઈને ધારાગઢ વિસ્તારના તમામ રહેવાસીઓને પાણી વિતરણ માટે આવે છે. તે પાણીની અવારનવાર અમારી અહીંયા વિઝિટ હોય છે. ફિલ્ટર પ્લાન્ટ બહુ સારો અને વ્યવસ્થિત રીતે સંભાવ કરે છે, આ તે કરે છે અને અમને બહુ દિલથી અમે જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશનનો દિલથી ખૂબ આભાર માનીએ છીએ.
1: અંતમાં રમતગમત જગતથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર છે. રાજકોટના પ્રતિભાશાળી એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને નાગોયા એશિયન ગેમ્સ માટે પોતાની દાવેદારી સુનિશ્ચિત કરી છે. તેઓ એશિયન ગેમ્સમાં પસંદગી પામનાર રાજ્યના એકમાત્ર મહિલા ખેલાડી બન્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. સાંભળીએ તેમના શબ્દોમાં તેમની વાત.
5: આઈ થિંક મેં 7th સ્ટેન્ડર્ડ મેં જબ તબ સ્કૂલ મેં હમરે ગુજરાત મે ખેલ મહાકુંભ જો કોમ્પિટિશન ચલ રહા હૈ ઉસમે ફર્સ્ટ ટાઈમ મેં પાર્ટિસિપેટ કિયા થા ઓર ઉસકે બાદ મેં 2018 મેં સ્કૂલ ગેમ કે લિયે સિલેક્શન હુઆ થા મેરા તો મેં દિલ્હી મેં સ્કૂલ ગેમ ખેલને કે લિયે ગઈ થી ઉધર મેરા નેશનલ મેં 100 મીટર મેં બ્રોન્ઝ મેડલ થા ઓર તબ સે મુજે ઇતના કોન્ફિડન્સ આયા થા કે નહીં મેં આગે કુછ કર સકુંગી ક્યોંકિ વો લેવલ મેં નહીં દેખા થા કે નેશનલ્સ મેં એસા સબ હોતા હૈ. और उसके बाद मेरा जर्नी सब पूरा स्टार्ट हुआ 2023 से कि मैं 100-200 छोड़ के 400 स्टार्ट किया और 2025 में वर्ल्ड यूनिवर्सिटी भी गई थी.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે નવા સમાચારો સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 મિનિટે રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.
6: પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
7: યે હૈ વિવિધ ભારતી.